નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે શનિવાર 30 મે 2026 વિક્રમ સંવત.

2082 ज्येष्ठ सुद 14 સવારના 5:57 થઈ રહી છે અને સભાનો શુભારંભ શહેનાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ સોનલ રાવલના સ્વરમાં સુરદાસની આ રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
2: હવે સાંભળીએ નીતિન મુકેશના સ્વરમાં આ ભજન.

હમણાં જ આપે આકાશવાણી ગાયક રૂનના સ્વરમાં ભજન સાંભળ્યું. શબ્દરચના હતી રણજીત પટેલની. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે સૂર્યોપાસના. વક્તા છે વીણા શેઠ.
1: સૂર્યોપાસના. સૂર્ય એ ફક્ત આકાશમાંનો જળ ગોળો નથી, પરંતુ વિશ્વનો, જીવ માત્રનો પ્રાણ છે. એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ અસહ્ય છે. સૂર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણી છે. સૂર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે એમ ઋગ્વેદમાં લખ્યું છે. માનવશાસ્ત્રનો નિયમ છે કે માનવ જેનું ચિંતન કરે છે તેવો તે થાય છે. સ્ત્રીનું ચિંતન કરનાર સ્ત્રૈને બને છે, જળનું ચિંતન કરનારનામાં જળતા પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજ પૂજ સહસ્ર રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભા સંપન્ન બનાવ્યું. સૂર્યને શા માટે નમસ્કાર કરવાના? સૂર્ય ફક્ત પ્રકાશ જ નથી આપતો, તે શક્તિ એનર્જી પણ આપે છે. 1 સેકન્ડમાં 2 લાખ ટન શક્તિ સૂર્ય આપે છે એમ વિજ્ઞાને સિદ્ધ કર્યું છે. સૂર્ય માનવનો મિત્ર છે, તેથી જ મિત્રાય નમઃ કહીને ઋષિઓએ તેની વંદના કરી છે. પાપન નિવારતી યોજતે હિતાય, એ દ્રષ્ટિએ સાચો મિત્ર આપણને પાપમાંથી છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે. આ અર્થમાં સૂર્ય આપણો સાચો મિત્ર છે. તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલા પાપો કરવા પ્રેરાય છે તેટલા પાપોથી પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સૂર્ય ભગવાનની આંખ છે. ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારોને નિહાળે છે. આ સમજણથી માનવ પાપ કરતો અટકે છે. સૂર્ય ઉગતા જ માનવ કર્મ પ્રવૃત્ત બને છે. આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી હિતકારી કાર્યમાં જોડનાર સૂર્ય આપણો સાચો મિત્ર છે. સૂર્ય પાસે ઉપાસકતા, ઉપકારકતા, પ્રકાશમયતા, નિર્લેપતા, નિષ્કામતા, નિયમિતતા જેવા ગુણો આપણા જીવનમાં લાવવાના છે. સૂર્યનું જીવન એટલું નિયમિત છે કે જે સમયે જે થવું જોઈએ તે કરે જ છે. તેવું શિક્ષણ આપણે પણ લેવું જોઈએ. કૌમારમ યવનમ

0: જરા એમાં નિયમિતતા હોવી જોઈએ. આપણે કુમાર યુવાન ઘડો બની ગયો છે અને ઘડા યુવાન જેવું વર્તન કરે છે. કૌમારમ યવનમ જરા જેને ખીલવ્યા તે પ્રકાશનો ઉપાસક છે. ભારતીય સંસ્કૃતિ પ્રકાશની ઉપાસક છે. પ્રકાશની ઉપાસના આ જ માનવી જીવનનો પોકાર છે. પ્રકાશનો અર્થ જ્ઞાન પૂજા. સૂર્ય પૃથ્વીને ઘણું આપે છે, પરંતુ કેવળ આપ્યા જ કરે ને લે ન તો પૃથ્વીમાં ગુરુતાગ્રંથિ નિર્માણ થાય. તેથી સૂર્ય પોતે જરૂર ન હોવા છતાં પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું મીઠું કરીને આપે છે. શ્રી કૃષ્ણ કદાચ તેથી જ સુદામા પાસે પહેલાં તાંદુલ લીધા હશે અને પછી તેમને સોનાની સુદામા પૂરી આપી હશે. દ્વેષ મત્સરથી ભરેલા માનવને દૈન્ય દારિદ્ર્યનું અંધારું આવી ગયું છે. તેની પાસે આશા, ઉત્સાહ અને પ્રેમ લઈ જવાનો સૂર્ય પાસેથી નિષ્કામતા શીખવાની છે. કશું જ ના માંગતા છતાં સતત સૂર્ય કામ કરે છે. તેને નમસ્કાર કરો કે ન કરો, તેને બદલાની કોઈ અપેક્ષા નથી. આવું જેના જીવનમાં ભક્તિની દ્રષ્ટિકોણ આવે તે જ માણસ નિષ્કામતા લાવી શકે. સૂર્ય પાસે નિર્લેપતા છે. ઘણી વખત વાદળ આવે, ધૂળ પણ ઉડે, તેનાથી ઢંકાઈ જાય, છતાં સૂર્ય નિર્લેપ રહે છે. આપણને જીવનમાં ફરવાનું છે, તેથી કચરો આવવાનો જ, પરંતુ સૂર્ય પાસેથી નિર્લેપતા શીખવાની છે. સૂર્ય પાસે ઉપકારકતા પણ છે. તે સતત ઉપકારકતા આપણા જીવનમાં ટકવી જોઈએ. સૂર્ય પાસે નિષ્કામ કર્મયોગનું સાતત્ય પણ આપણે શીખવું જોઈએ. તેથી જ કદાચ અવધૂતે સૂર્યને પોતાના ગુરુ કર્યા છે. સૂર્યની નમ્રતા પણ બેજોડ છે. વિશ્વને પ્રકાશ આપવા તેમજ જગાડવા આવનાર દેવને ગમણનો સદંતર અભાવ છે. બધાએ મારું સ્વાગત કરવું જોઈએ એવો આગ્રહ નથી. સૂર્યને પોતાના કાર્યમાં યશ નથી જોતો. અંધકારથી ઘેરાયેલા જગતને પહેલો પ્રકાશ સાંપડે છે ત્યારે તે યશ પોતે ના લેતા સહસ્ત્રલક્ષ્મી સારથી અરુણને યશ આપી દે છે. સૂર્યોપાસનાથી આપણી બુદ્ધિ પણ તેજસ્વી અને પ્રતિભા સંપન્ન બને છે. તેથી જ ઓમ તત્સદ્વિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત એ મંત્ર, ગાયત્રી મંત્રનું સતત આપણે ઉપાસના કરતા રહ્યા છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમનું આ પ્રથમ ગીત સાંભળીએ કલાકાર હર્ષ ભોંસલેના સ્વરમાં. ફિલ્મ છે શહેનાઈ.

0: શિક્ષા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મિત્રો, સાંભળીએ વક્ત ફિલ્મનો ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: AIR at 90.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં કાજલ ફિલ્મનું આ ગીત.

ફિલ્મ સંગીત હમણાં સાંભળી રહ્યા હતા. આ આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. હવે થોડી જ વારમાં સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે કુલ 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિંહોની સ્થિતિની સમીક્ષા માટે વનતારા જામનગરમાં તબીબોની ટીમ અમરેલી પહોંચી રહી છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. સરકાર વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ અંગે સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરમિયાન ગીરના સિંહોના મોત મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા દિલ્હી જઈને કેન્દ્રીય વનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરશે. ગીરના સિંહોના મૃત્યુ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે રાજ્યના વનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સિંહોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સિંહોના મૃત્યુનું કારણ, અત્યાર સુધી થયેલા મૃત્યુની સંખ્યા અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
1: મોત થઈ જશે અને બીમારી જે આવી છે તે વન વિભાગના અધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી મેં વાત કરી કે શું પોઝિશન છે, શું સ્ટેટસ છે નવું, અને સિંહોને બસાવવા બહુ જરૂરી છે. તમામ અધિકારી સાથે અને તમામ લગતા વર્ગ સાથે વાત કરી આવતા દિવસોની અંદર જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીઓમ સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું.
0: સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ તેમને મળવા આવતા મુલાકાતીઓને પુષ્પગુચ્છના સ્થાને એક નોટબુક લઈને આવવા અપીલ કરી છે. આ અપીલ કરતા મેયરે કહ્યું કે નોટબુક જરૂરિયાતમંદ બાળકોને અપાશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
2: હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે.

0: શુભેચ્છા મુલાકાત લેવા આવે છે તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે ગરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશરે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ધરપકડ સાયબર છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ટ્રાય અને સીબીઆઈ તરીકેની ઓળખ આપી આરોપીએ 90 વર્ષીય મહિલા પાસેથી આ રકમ પડાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાએ વધુ વિગતો આપી.
2: કર્ણાટક કે કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે એરિયા મેં એક 90 યર કે એક વૃદ્ધા કો 1 કરોડ 34 લાખ રૂપે કા ડિજિટલ અરેસ્ટ કિયા થા. ઇનકી એમઓ યે હૈ કે યે લેડીઝ કો વોટ્સએપ કોલ અનનોન નંબર સે કરતે હૈ, બાદ મેં વિડીયો કોલ મેં ખુદ વો ન્યૂ દિલ્હી ટ્રાય કે વરિષ્ઠ અધિકારી ઓર સીબીઆઈ ઓર નકલી પોલીસ કે પૂરે સેટ કો દિખાતે હુએ લેડીઝ કો પ્રેશરાઇઝ કરકે 1 કરોડ 34 લાખ કા સાયબર ફ્રોડ કિયા થા.
1: અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે. ચોમાસો આગળ વધવાના માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું.
3: અભી હમારા સેન્ટ્રલ ઇન્ડિયામાં હમારા ગુજરાત રિજિયન આતા હૈ, ઇસમે ગુજરાત રિજિયન મેં જો સીઝનલ ફોરકાસ્ટ દિયા ગયા હૈ જૂન સે લેકર સપ્ટેમ્બર તક, ઇસમે બિલો નોર્મલ રેનફોલ હોને કા સંભાવના બતાયા ગયા હૈ. જૂન મહિને કા જો રેનફોલ રહેગા બિલો નોર્મલ રહેગા, કુછ એક્સેપ્ટ સમ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર કા સર ગુજરાત રિજિયન, ઓર જો અધિકતમ તાપમાન હૈ અબાવ નોર્મલ રહેગા એક્સેપ્ટ સમ પાર્ટ્સ ઓફ કચ્છ કે કુછ એરિયા કો છોડ કે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_EBADને ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ક્વોલિફાયરલ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલને 53 બોલમાં 104 રન બનાવ્યા હતા અને તે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. આઈપીએલની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ આવતીકાલે અમદાવાદમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની જીજી હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ, જેમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી રૂપે 70 પથારીવાળા 2 આઇસોલેશન વોર્ડની પણ તૈયારી કરવામાં આવી છે અને જો ઇબોલાના કેસ નોંધાશે તો જામનગરની જૂની ડેન્ટલ કોલેજમાં આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર વિજય પોપટે વધુ માહિતી આપી.
4: પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઊભો કરો તેનું આયોજન કરવા માટે મિટિંગ રાખી છે. ગોલા વાયરસ સામાન્ય રીતે

0: આવતીકાલના રોજ એક અદ્ભુત ખગોળીય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લુ મૂન નિહાળી શકાશે. બ્લુ મૂન સામાન્ય રીતે પૃથ્વીની નજીક આવે છે, જેના કારણે વિશાળકાળ અને વધુ જળ રહે છે. જો કે આ વખતે તે પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ બ્લુ મૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.
1: 31st મે સન્ડે હૈ યે ફુલ મૂન હૈ મે મહિને મે સેકન્ડ ફુલ મૂન હૈ જિસકો હમ લોગો કો એસ્ટ્રોનોમી કે લેંગ્વેજ મે બ્લુ મૂન કહા જાતા હૈ બટ યે બ્લુ મૂન મે યે કલર ઇનકા બ્લુ નહીં રહેગા ક્યોંકિ યે જો મૂન હોતા હૈ કભી વો પૃથ્વી કે પરિક્રમણ કે ટાઈમ મે હમારા પાસ રહ જાતા હૈ તો ઉસી દિન ઇનકા સાઇઝ બડા દિખતા હૈ ઇનકા બ્રાઇટનેસ બઢતા હૈ એન્ડ હમ લોગ ઇનકો સુપર મૂન બતાતે હૈ બટ વો 31 તારીખ મે જબ મૂન રહેગા વો સબસે દૂર મે રહેંગે ઇનકા પેરિજી મે રહેંગે થોડા છોટા હોગા ઇનકા બ્રાઇટનેસ થોડા કા ક્યોંકિ સબસે દૂર મે રહેંગે એક ઇનકા માઇક્રો મૂન હમ લોગ ઇનકો બુલાતે હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2024માં આજે સિનિયર વુમન્સની ફાઇનલ મેચ ARAFC અને સમીક્ષા સ્ટાઇકર FC વચ્ચે રમાશે, જ્યારે જુનિયર બોયઝની ફાઇનલ મેચ SGVP FC અને ARAFC વચ્ચે થશે. સિનિયર મેન્સની ફાઇનલ મેચ પ્રોગ્રેસિવ SS અને જનગ્નોટ અમદાવાદની ટીમ વચ્ચે યોજાશે. વડોદરાના સમા ઇન્ડોર હોલ ખાતેની આ મેચની અંદર સિનિયર મેન્સની સેમીફાઇનલ મેચમાં પ્રોગ્રેસિવ SS ફારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 5-2 હાથ આપી હતી, જ્યારે બીજી સેમીફાઇનલમાં જગનોટ અમદાવાદની ટીમે દ્વિવેદી બ્રધર્સને 13-3 હાર આપી હતી. સિનિયર વિમેન્સની સેમીફાઇનલ મેચમાં ARAFC SAG રિવર્સ ટીમને 2-1, સમીક્ષા સ્ટ્રાઇકર FC પારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડેમી વડોદરાને 4-1 મહાત આપી હતી. દમણ દીવમાં આગામી ખાસ સઘન સુધારણા SIR 2026 અંતર્ગત દમણ જિલ્લાના દરેક મતદાન મથકો પર જૂન મહિનાના તમામ રવિવારે બૂથ દિવસ તરીકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનમાં દરેક રવિવારે યોજાનારા આ કેમ્પમાં નાગરિકો ગણતરીપત્રો ફોર્મ જમા કરાવી શકશે અને બૂથ પર BLO પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં PMO અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. IPLમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર ઇસ્માઇલ ગની મીરના સ્વરમાં કાઝી મહંમદ શાહની રચના

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચશે. એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર નવા સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સરહદ સુરક્ષા દળને વધુ અસરકારક બનાવવા માટે વધારાની જવાબદારીઓ સોંપવાનો વિચારી રહી છે. શ્રી શાહે ગઈકાલે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર 2 નવી સરહદ ચોકીઓનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ચતુર્ભુજ સુરક્ષા ગ્રીડની સ્થાપનાની જાહેરાત કરીને કહ્યું કે આ પહેલમાં જનતા, નાગરિક વહીવટ, સ્થાનિક પોલીસ અને સેનાની પણ પ્રાથમિક જવાબદારી રહેશે. શ્રી શાહે ડ્રોન, રડાર, સર્વેલન્સ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતી દ્વારા એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાના નિર્માણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: બીએસએફ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्ण तया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान एक सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं.
0: શ્રી શાહે જણાવ્યું કે આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ઘૂસણખોરીને દૂર કરવી એ રાષ્ટ્રીય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળની નવી સરકારે સરહદ પર વાળ માટે જમીન પૂરી પાડી દીધી છે. આ વાળ પૂર્ણ થવાથી ઘૂસણખોરી અટકાવવામાં મદદ મળશે. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપતા જણાવ્યું કે ભારત તેની ક્રૂડ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યું છે.
2: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक

વૈદેશિક સચિવ અસીમ મહાજને કહ્યું કે ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોને સમયસર સહાય પૂરી પાડી રહ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યું છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. નાણાકીય સેવાઓ વિભાગે દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સંબંધિત માહિતી માટે જાહેર જનતાને સુવિધા આપવા કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ જાહેર ક્ષેત્રની બેન્કો એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, જે દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત એક કેન્દ્રીય સંસ્થા છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે www.unclaimedassetportal.in પોર્ટલ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એવા બેંક ખાતા, વીમા દાવા, શેર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત માહિતી લોકોને આપે છે જેમના કોઈ દાવેદાર નથી. કોમન લેન્ડિંગ પોર્ટલ વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી નાણાકીય વ્યવસ્થા બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિંગ આંગ હેઈંગ આજે 5 દિવસની ભારત મુલાકાતે બિહારના ગયા પહોંચશે. તેમની સાથે અનેક કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત હશે. ગયામાં તેઓ મહાબોધિ મંદિર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આવતીકાલે તેઓ મ્યાનમાર ભારત વેપાર મંચમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સોમવારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIRnews_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગોવા આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1987માં આજના દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે પણજીમાં કલા એકેડેમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. હોંગકોંગમાં ચાલી રહેલી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે પૂજા સિંહે મહિલા હાઈજમ્પમાં સુવર્ણચંદ્રક જીત્યો. નીતિન ગુપ્તાએ પુરૂષોની 5000 મીટર રેસ વોક જીતી. અમાનત કોમ્બોજે મહિલા ડિસ્ક થ્રોમાં ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ જાખરે પુરૂષોની ડેકાથલોનમાં સુવર્ણ તો સાધના દેવીએ મહિલાઓની ટ્રિપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો. ઉપકરે પુરૂષોની ડેકાથલોનમાં રજત, નીરૂ પાઠકે મહિલાઓની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલે 53 બોલ કરાયા. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ રવિવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ આવતીકાલે સાંજે 7:30 વાગે શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનના 3જા તબક્કાને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે સમગ્ર શિક્ષણ અભિયાન પીએમ પોષણ, ઉલ્લાસ, પીએમસી અને અન્ય મુખ્ય યોજનાઓનું સંકલન કરીને એક સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.

0: આજના અખબારોમાં દેશમાં વરસાદ, પેપર લીંકની ઘટના અંગે સર્વોચ્ચ અદાલતની ચેતવણી, રાજ્યમાં સિંહોના મોત અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નીટ સીધી જવાબદારી નક્કી કરો, કાયાકલ્પનો રોડમેપ આપો, સુપ્રીમ, આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને છાપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે દુષ્કાળનું જોખમ, જામનગરથી વંતારાની ટીમ ગીર પહોંચી, આવા સમાચારને પણ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. વિના વિલંબે ન્યાયનો સુપ્રીમ આદેશ, આ મથાળા સાથે ફૂલછાબે હેડલાઇન બનાવી છે. આ ઉપરાંત ચોમાસું કેરળમાં 7 દિવસ બાદ આવશે એને બનાવી છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં સિંહોના મોત, હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આઈપીએલ ફાઇનલનો ફીવર જોવા એવા સમાચાર જોવા મળી રહ્યા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રેડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે એલપીજી અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. અને આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મારું નામ રોશની છે. હું સુરજ ગામની વતની છું. નામ સુરજ પણ ગામમાં અંધારું હતું કારણ કે

0: ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું, એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું, મારાથી અસહન ન થયું. મને એક વિચાર આવ્યો. મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સૂરજ ગામમાં રોશની થઈ ગઈ.
1: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડગલું સ્વચ્છતા તરફ.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અમે દિલ્હીથી પ્રસારિત કરીશું.

સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો, મરકટ કંઠ ધૈર્યો મણિહાર પ્રહાર જાણી અને દૂર ઉડાવ્યો, કાવ્ય કળા કરી મૂર્ખ પાસે એ તો બધિરની આગળ શંખ વગાડ્યો. મારો એક મિત્ર છે, મને કે આ દલપતરામ બાપાની કવિતા તમે જોવો, મને કે કવિતાનો અર્થ કરો તો મજા આવે. મેં કીધું શું અભણ માણસ, મને કે સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો. મને કે દલપતરામ કવિ એમ કહે છે કે સુરદાસને 500 રૂપિયાનો અરીસો આપો શું કામનો, તાલિયાને 1 ડર્જન દંતી આપી દો શું કામના, હા એ વ્યર્થ ગણાય. એક સુરદાસ ફાનસ લઈને નીકળે ને હળગતું ફાનસ, કોઈએ કીધું એ કે આ દેખાતું નથી ને શું ફાનસ લઈને નીકળાશો, એ કે આ દેખતા ન ફટકાય ને એટલે રાખ્યું, તો એ ચોકમાં ફટકાણા સામેથી બીજા સુરદાસ ફાનસ લઈને આવતા. એક ભાઈ બજારમાં નીકળ્યા, તેનો મિત્ર સામો મળ્યો કે રામ રામ, કે રામ રામ, ઊભા રહ્યો, ઊભા નહીં રહેવાય, ઉતાવળ છે, કેટલી બધી શું ઉતાવળ છે, એ કે દંતિયાનો દાંતો ખરી ગયો, નવો દંતિયો લેવા જાઉં છું. ઓઈલો કે એક દાંતો ન હોય તો ન હાલે, એ કે આ છેલ્લો હતો છેલ્લો, એ દંતિયો વાઇપરો હોય છે કેટલો એને. આ સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો. બે મિત્રો બેઠા હતા, તો એક મિત્ર એનો મિત્ર જે ટાઇલ વાળો હતો ને, એને કહે અમારે તો વાળ ધોળા થઈ જાય કાળા કરાવી લે, તું તો ટકો કાળો કરાવી થાય. ઓઈલો કે એ ભલે ને, પણ એ કે મારે શેમ્પૂનો ખર્ચો બચી જાય, હાબુ ન જોઈ, પાણી ઓછું જોઈ, 150 રૂપિયો આપી તો વાણંદ ખાલી કડ હોય તો લઈ દે. ઓલો એનો મિત્ર કે એ બરોબર, પણ સવારમાં મોઢું ક્યાં સુધી ધોવું એ તો માપ નહીં ને, હાયલું જ જાય એમ. હા એક ભાઈ વાણંદની દુકાને ગયો ને, એ કે વાળ કાપવા છે, તો વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખવું, એ કે તારી કાકીના હાથમાં ન આવે એવા કરીને, એ કેવો કડે ચીડ્યો છે.

મગજરાજ દિશે હતી ઉત્તમ નિર્જન ને કદી કામ ના આવ્યો. મને કે હાથી છે ને એ જીવતા લાખનો મેરા હવા લાખનો. મને કે ગરીબને કામ ન આવે, ગરીબના લગ્નમાં હાથી ન હોય. એ મને કે આ દેશના કાળા નાણાંવાળા જેટલા જેટલા મોટા હાથી છે ને કોઈ દિવસ ગરીબને કામ આવ્યા નથી ને આવશે નહીં. રાજનો હાથી હોય, રાજમાં કાંઈ પ્રસંગ હોય અને એક હુંડલો ભરી અને હાથીને લાડવા મૂક્યા હોય ને હાથી લાડવા ખાતો હોય, અડતો લાડવો નીચે પડી જાય, હાથીને મનમાંય ન હોય પણ હજાર કીડીયું ધરાઈ જાય. એમ મને કે આ દેશના હાથી છે ને એ અડતો લાડવો નીચે પડવા દે ને તો આ દેશમાંથી ગરીબાઈ વહી જાય. પણ ન પડવા દે, પડ્યો હોય ભેગી ધૂળી ઉપાડે. હા, જો ગજરાજ દિશે હતી ઉત્તમ નિર્જનને કદી કામ ન આવ્યો, મરકટ કંઠ ધૈરો મણિહાર પ્રહાર જાણી અને દૂર ઉડાવ્યો, કાવ્ય કળા કરી મૂરખ પાસે એ તો બધીરની આગળ શંખ વગાડ્યો, વાંદરાના ગળામાં માળા પહેરાવો ઘા કરી નાખી દે, હા મૂર્ખા પાસે કવિતા કરો, બેરા પાસે શંખ વગાડો, બે વ્યર્થ. બેરા પાસે શંખ વગાડો તો મૂંગું ફિલ્મ જોતો એવું લાગે, સંભળાય નહીં. મારા એક મિત્ર છે, એના ઘેરે હું ગયો હતો, એ હાજરમાં નહીં, એના બાપુજી હતા. મેં 15 મિનિટ વાત કર્યા પછી એને કાનમાં મશીન ભરાવ્યું, મને કે હવે બોલો. મેં કીધું અટાણ સુધીનું તો ગયું ને અમારું. ગઈ દિવાળીએ એક ભાઈ 500 રૂપિયાના ફૂતરી છાપ ફટાકડા લઈ ગયો. એ 2-3 ફટાકડા વેચ્યા ત્યારે વેપારી પાસે આવીને દુકાને મગજમારી કરી કે રૂપિયા મફત નથી થતા, 500 આપ્યા છે, તારા એકેય ફટાકડા ફૂટ્યા નથી, ખાલી ધુવાણા જ થયા છે, તારે જોવું હોય તો આ 2-3 ફટાકડા રહ્યા ચેક કરી લે. એ મગજમારી કરતો ત્યાં વાહે એના બાપા આવ્યા. વેપારીને કે એની આરે માથાકૂટ કરશો, માં એ બેરો છે બેરો. બધા ધડાકા ઉપર સી ગયા. પછી જેટલા ફટાકડા લેવા આવે અને વેપારી પહેલા પૂછે તમે સાંભળો છો, કારણ કે નકર માથાકૂટ થાય એમ. હા, રોડ ઉપર એક ભાઈ બોર્ડ મારીને બેઠા હતા, સુરદાસને કાંઈક મદદ કરો. તો એક ભાઈ મોટરસાઇકલ લઈને સ્કૂટર લઈને નીકળ્યા ત્યાંથી. તો ચાલુ સ્કૂટરે રૂપિયાના સિક્કાનો ઘા કર્યો તો ચાદર ઉપર ન પડ્યો, નીચે પડ્યો. એને એમ થયું કે બિચારો સુરદાસ છે, આ રૂપિયાનો સિક્કો નીચે પડ્યો, કોક લઈને વયું જાય, એટલે સ્કૂટર પાછું વાળ્યું. પણ સ્કૂટર પાછું વાળ્યું ત્યાં તો ઓલો ચાદર ઉપર બેઠો તો એ ઊભો થઈ ગયો, રૂપિયો નીચે પડ્યો તો એ લઈને ચાદર ઉપર મૂકીને પાછો અદપ વાળીને બેસી ગયો. તે સ્કૂટરવાળા ભાઈ ગરમ થઈ ગયા, તું બોર્ડ મારીને બેઠો છો, સુરદાસને મદદ કરો, તને તો દેખાય છે આવું ખોટું શું કામ લખ્યું છે? ઓલો કે સાહેબ એવું નથી, આ તો એ સુરદાસ હાજરમાં નથી, ધંધો બંધ ન રહીએ એટલે હું બેઠો. કે ઈ સુરદાસ ક્યાં ગયો છે? કે એ તો નવું ફિલ્મ આવ્યું છે જોવા ગયો. હા, બસમાં એક જણો ચડ્યો, એ કે ભગવાનના નામ ઉપર એક ભાઈને કે રૂપિયો આપો સુરદાસને. ઓલો ચતુર માણસ, એ કે તું ખોટું બોલસ, સુરદાસ નથી, તારી આંખું થોડી થોડી ઉઘાડી છે. એ કે તો 8 આના આપો, એમાં સબસીડી કાપી દીધી. હા, એક ભિખારી એક બાપાને ફળિયામાં દાખલ થયો ને, બાપા ફળિયામાં પાવડો લઈને ધૂળ પેળી કરીને ચાયણી લઈને ચાલતા હતા. ભિખારી કે શું કરો છો બાપા? એ કે છોકરાએ હવારે દહીયું ખોઈ નાખ્યું. તે ભિખારી પાઈ ગયો, દહી હારું ડમરિયું ચડાવી આપણને શું આપે? બાપાએ ડેલી બંધ કરીને તો એ ભિખારી વંડી ટપીને વીયો ગયો, અહીંથી હું લઈ જાઉં એમ. હા, એક ભિખારી તો બીમાર થઈ ગયો, દવાખાને ગયો દવા લેવા, ડોક્ટરે દવા આપી, બહાર નીકળી ગયો, પાછો અંદર ગયો. એ કે સાહેબ હું ભૂલી ગયો તમને પૂછતા કે મારે ખાવાનું શું. તે ડોક્ટર સાહેબ કે જે મળે એ ખાઈ જો, તારે ક્યાં ઘીરે રાંધવું, તારે કોક આપે એ લેવું. એમ સોસાયટીમાં એક ભિખારી પડકારા મારતો હતો, હાલો કોઈ બેન બે કળદી આપી જાઓ, કોઈ બેન બે જાંબુ આપી જાઓ, કોઈ બેન બાસુંદી આપી જાઓ, કોઈ બેન દૂધપાક આપી જાઓ. તો એક બેને કીધું કે આજ આવું કેમ માગજ? એ કે બેન આજ મારો જન્મદિવસ છે, એ પરબારો ઉજવો. એને તનનો ખાલી માણસ હારો પણ મનનો ખાલી નહીં હારો. હા, એક ભિખારી એક શેઠ પાસે ગયો, એ કે એક રૂપિયો આપો શેઠ. તો શેઠ કે રૂપિયો નથી, આ એક ટિકિટ છે, કદાચ તારા ભાગમાં હોય ને તો હારી એક ક્લાસ ગાડી તને લાગી જાય. તો ભિખારી કે તો કામ થઈ જાય, લ્યો ગાડી લઈને ભીખ માગું. મૂળ ભીખ નથી છોડવી એને, પણ બિન માગે મોતી મિલે, માગી મિલે નહીં ભીખ. કહે કબીર ધર્મદાસ કો તું એસી કરની શીખ,
નોગ માગવા જાય ને એને મળે છે, માગવા વાળાને મળતું નથી. દાતાર કાયમ દાન આપે.

0: દાતારને કોઈ દી ખૂટતું નથી, ભિખારીને કોઈ દી ભેગું નથી થતું. કોઈ ભિખારીએ ભીખ માગીને બંગલા બનાવ્યો એવો દાખલો કરો, ભીખ નિવાસ હોય જ નહીં. હા, એક શેઠ તો ભિખારી ઉપર ગરમ થઈ ગયા હતા. એ કે આવો જુવાન માટી ઉઠીને કે ભીખ માગે છે, કે મહેનત કરીને ખા, મહેનત કરીને ખા, પછી તને ખબર પડે કે શું સ્વાદ છે એમ. ભિખારીએ કીધું, શેઠ કોઈ દી તમે ભીખ માગી છે કે ના? કે એકવાર ભીખ માગીને ખાઓ, જો એની મજા આવી. કારણ કે અમુકને અમુક વસ્તુ નથી ફાવતી એમ. હા, તમે ભૂંડ બેઠું હોય અને અતરનો ફુવારો મારો બે પાન થઈને પડી જાય, કે આ વાતાવરણ કોને બગાડ્યું? હા, એના એના માટે નકામું એ. હા, અતર બીજા માટે ઉત્તમ છે, ભૂંડ માટે સારું નહીં. હા, એક ભાઈ તો બજારે ઊભા હતા ને, તો એમાં કોઈ મારેલા, તો ઘેરે ગયા, તો ઘેરે ગયા ને એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે આ તમને શું કામ માર્યા? કે કાંઈ વાંધો પડ્યો તો કોઈ ધંધામાં કે એમાં? કે ના ના, મેં એને કીધું કે તમે ભૂંડ જેવા છો, એ આઠ દી પહેલા કીધેલું. તો કે તે દી ન માર્યા ને આજ કેમ માર્યા? એ કે એને આજ ખબર પડી ભૂંડ આવું હોય. અઠવાડિયે પછી અમુક અમુક ને લાઈટું થાય. હા, ઘણા અમુક અમુક અમારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, એક ભાઈ બીજે દિવસના 12 વાગે દાંત કાઢતા હતા. મેં કીધું આમ કેમ? મને કે તમે રાતે બોલ્યા, એ અટાણે મગજમાં આવ્યું. મેં કીધું સારું થયું આજ ને આજ સમજાણું, નકર કોકના ઉઠમણામાં ગયા હો તો નહીં આ માર ખાત. હા, ઘણાને ટ્યુબલાઇટ બહુ ઓલી હોય છે. હા, એક એક ભાઈ આમ દુકાન ખોલીને બેઠેલો, તો સવારના પોરમાં એક માણસ આવીને ઊભો રહ્યો, કૂતરું કોઈ ગળી ગયું હોય એમ. એટલે એ વેપારી કે બોલો ભાઈ, એ કે શેઠ કાજુ છે? હા કાજુ છે, બદામ બદામે છે, પિસ્તા પિસ્તાય છે, ચારોલી ચારોલી છે, તારે જોઈશ શું? એ કે કાંઈ જોતું નથી. તો શું કામ પૂછર? એ કે હું તો એમ કહું છું, આ ડબલા પહેર્યા છે ને શું હાઠીકા જેવો થઈ ગયો, હલવો બનાવીને ખા ને. અમારે કાંઈ નથી ને કે હુકાઈ ગયા છે, તારે આ ડબલા પહેર્યા એને ગુડવા છે. હા, એમ કરીને વયો ગયો. હા, એક વેપારી એક બેનને કીધું, બેન 8 દિવસથી આ રોજ તમે દુકાને આવો છો, કાંઈ લેતા નથી, ખાલી દાંત કાઢીને વયા જાવ છો. એ બેન કે રોજ લઈ છી, તારું ધ્યાન નથી. કાલી કે હાબુ ઉપાડી ગયા તા, સોમવારે શેમ્પુ બટકાવી ગયા. હા, રોજ લઈ જાય છે પણ તને ધ્યાન નથી. હા, એક એક પાનવાળો સવારમાં આમ દુકાન ખોલીને બેઠો હતો ને, ત્યાં એક ભાઈ આવ્યો, પાન ખાતું, પાન ખાઈને ત્યાં થૂક્યો. પાનવાળો કે ભાઈ અહીં થૂકતો નહીં, એ કે અહીંયા જ થૂકવાનું. કેમ? એ કે અહીંથી પાન ખાતું છે એટલે અહીંયા જ થૂકીશ. પાનવાળો કે હું નકરો પાનનો ધંધો નથી કરતો. તો એ કે હું તો જુલાબની ગોળીઓ રાખું છું. તારા જેવા ગરા ગાવે અમારે શું સમજવું એમ. હા, ઘણી વાર કહાણી થઈ જાય, મોડી મોડી લાઈટ થાય એમ. પાનની દુકાન વાળાએ સવારમાં આમ દુકાન ઉકાળીને તો એક જણા આવીને ઊભો રહ્યો, એ કે શેઠ થોડુંક તમાકુ આપો. શેઠે તમાકુ આપ્યું, તો ચૂનો માગ્યો ને હાથીકું ભરાવીને હાથે લઈ લીધું, અને આમ તમાકુ બનાવીને આમ ચડાવીને પછી કે તમાકુ હાવ મોડું, તમાકુ તો ભાવનગરનું ભાઈ ભાઈ. વેપારીને એમ થયું કે આ તો તમાકુ માગી લીધું, ચૂનો તો માગ્યો નહીં, હાથી હાથીકા ભરાવીને લઈ લીધો, અને પાછો વખાણ ભાવનગરના તમાકાના કરે, આ કેમ બને? ઓલો હાલતો થયો, શેઠ કે ઉપાડ્યો ભાઈ પાછા આવો અહીં. કેમ? એ કે ભૂલમાં બીજું અપાઈ ગયું, એ કાઢી નાખો, ઊંચા માયલું આપું. તે ઓલે તમાકુ કાઢી નાખ્યું, શેઠ કામે લાગી ગયા. થોડીક વાર થઈ તો ઓલો કે શેઠ તમાકુ આપો. શેઠ કે જાઓ ભાવનગર જઈને ખાઈ લીજો. અમારે એકવાર કાર્યક્રમ ને મોટર ખોટવાની, તમે બસ સ્ટેન્ડે ગયા, રાજકોટ વાળી બસમાં બેઠા, કંડક્ટરને કીધું 4 ટિકિટ આપો રાજકોટની. મને કે 20 વાળી આપું, 25 વાળી? તો મેં કીધું આમાં બે ભાવ. મને કે હા. મેં કીધું સીટું તો એક હરખી છે. મને કે એ અટાણે ન ખબર પડે. તો મેં કીધું 20 વાળી આપો, સસ્તી પડે. ટિકિટ લઈ લીધી, બસ ઉપડી, એ થોડાક છેટે એ બસ આમ ગઈ ને તો બંધ પડી. કંડક્ટર કે 20 વાળા હોય ધક્કા મારવા ઉતરી. હા, મેં કીધું આના કરતા 25 વાળી લીધી હોત તો સારું. હા, મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય, તોય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી.
1: હાસ્યરસના કલાકાર હતા શ્રી ધીરુભાઈ સરવૈયા.

0: कार्यक्रम निर्माण गिरीश केशवाला।
1: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। શ્રોતા મિત્રો, હવે 8:30 થી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ।

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: એતબાર ફિલ્મનું આ ગીત આપણે સાંભળ્યું આશરા ભોંસલે અને ભૂપિન્દરસિંહના સ્વરમાં, સંગીત હતું બપ્પી લહેરીનું, રચના હતી હસન કમાલની.
1: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
3: 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
2: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા અંદર બહાર ફિલ્મનું ગીત, સુરેશ વાડેકર અને શૈલેન્દ્રસિંહના સ્વરમાં. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
1: બસ
2: બસ,
1: સમજી ગયો.
2: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: તુને સાથી પાયા અપના, જગ મેં ઇસ જગ મેં.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માથુરી. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ એક કાવ્ય પઠન અને રજૂ કરી રહ્યા છે ધૂની માંડલિયા.
1: ગઝલ છે, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. એક ઉદાસી સાંજ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. એક ઉદાસી સાંજ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે, ને ક્યાં છે આખી આજ? અડધી મારી પાસે છે ને અડધી તારી પાસે છે. એક ઉદાસી સાંજ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે, અને ક્યાં છે આખી આજ? અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. થોડી હરફર, થોડી ચિઠ્ઠી, થોડી પીઠી ચોળેલી સાંજ સમયની વેળા, એ સ્મરણોની સોગાદ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. સાથે મળી જ્યારે જલાવ્યા પ્રેમ પત્રો, તે ઘડી દિવાસળી ધ્રુજી હતી. સાથે મળી જ્યારે જલાવ્યા પ્રેમ પત્રો, તે ઘડી દિવાસળી ધ્રુજી હતી. એ સુખડ જેવી રાખ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. ને હોંકારા તૈયાર હતા સૂર પૂરવા, જો ઉગડ્યા હોત બંનેના ઓઠ. હોંકારા તૈયાર હતા સૂર પૂરવા, જો ઉગડ્યા હોત બંનેના હોઠ. એ મૌન મઢેલી વાત, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. શે સમજો, દર્પણ હતું સાવત સગીર વયનું, ને તું જઈને સામે ઊભી. દર્પણ હતું સાવત સગીર વયનું, ને તું જઈને સામે ઊભી. એ દર્પણની નમણાશ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. અને પ્રથમ મિલનની જન્મતિથિ આંખોમાં આંજી, બંને ખૂબ હસ્યા હતા. પ્રથમ મિલનની જન્મતિથિ આંખોમાં આંજી, બંને ખૂબ હસ્યા હતા. એક ક્ષણની મીઠાશ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. અને છેલ્લો શેર છે, સૂની બારી, સાંકળ સૂની, નિર્જીવ મેડી, પથારીઓમાં આંસુના આંધણ. સૂની બારી, સાંકળ સૂની, નિર્જીવ મેડી, પથારીઓમાં આંસુના આંધણ. એ આંખોની લાલાશ, અડધી મારી પાસે છે, અડધી તારી પાસે છે. ગઝલ છે, એ સ્વર્ગને શું કરવાનું, જ્યાં સુખ જ સુખ ને ના રોવાનું. એ સ્વર્ગને શું કરવાનું, જ્યાં સુખ જ સુખ ના રોવાનું. સાંઈ, ફકીરી ગોઠી ગઈ છે, શું મેળવવું, શું ખોવાનું. સાંઈ, ફકીરી ગોઠી ગઈ છે, શું મેળવવું, શું ખોવાનું. અને છાપ હવાના પગલાની છે, ફૂલોનું ઘર ત્યાં હોવાનું. છાપ હવાના પગલાની છે, ફૂલોનું ઘર ત્યાં હોવાનું. અને મુઠ્ઠી ચાંદરડા માટે સુરતને જઈ કરગરવાનું. મુઠ્ઠી ચાંદરડાને માટે સુરતને જઈ કરગરવાનું. અને ક્યાં લગ ચાલ્યા કરશે આ મરવાનું, આ ઉતરવાનું. ક્યાં લગ આ ચાલ્યા કરશે આ મરવાનું, આ અવતરવાનું. અને ભોર ભયો ભીતરમાં ભરચક, હવે તીરથ જઈને શું જોવાનું. ભોર ભયો ભીતરમાં ભરચક, તીરથ જઈને શું જોવાનું. અને કંઈક થવાની લત છોડી દે, કંઈક થવાની લત છોડી દે.

સાચો પોતાનું હોવાપણું, કંઈક થવાની લત છોડી દે સાચો પોતાનું હોવાનું, અને મલમલ જેવું પોત ધૂનીનું, મલમલ જેવું પોત ધૂનીનું, ગઝલ મળે ત્યાં ફરફરવાનું. એ સ્વર્ગને શું કરવાનું જ્યાં સુખ જ સુખ ના રોવાનું. ગઝલ છે ને એ જ કાશી છે, એનું એ શીર્ષક છે. સુગંધના ચહેરા ઉપર શાની ઉદાસી છે, સુગંધના ચહેરા ઉપર શાની ઉદાસી છે, બોલી હવા કંઈ કે પછી ફૂલ જ વાસી છે, બોલી હવા કંઈક કે પછી ફૂલ જ વાસી છે, ના અભરખો ના રંજ પણ તીરથ નહીં ગયાનો, ના અભરખો ના રંજ પણ તીરથ નહીં ગયાનો. ગીતા ગઝલ, મક્કા ગઝલ ને એ જ કાશી છે. ના અભરખો ના રંજ પણ તીરથ નહીં ગયાનો, ગીતા ગઝલ મક્કા ગઝલ ને એ જ કાશી છે. અને બારાખડીની બહાર જઈ કંઈક લખવું છે, બારાખડીની બહાર જઈ કંઈક લખવું છે, સઘળી કલમ અંતે અરે રે દેવદાસી છે. કંઈ યાદ આવે ને તરત દોડી જાય છે ઘેલી, કંઈ યાદ આવે ને તરત દોડી જાય છે ઘેલી, સાંકળ કરીને શું કરે નફટ અગાસી છે. અને ક્યાં ઝાંઝવાનો પૂરતો પરિચય તને છે હજુ, ક્યાં ઝાંઝવાનો પૂરતો પરિચય તને છે હજુ, ત્યાં માછલી હોડી હલેસા ને ખલાસી છે. ક્યાં ઝાંઝવાનો પૂરતો પરિચય તને છે હજુ, ત્યાં માછલી હોડી હલેસા ને ખલાસી છે. એથી જ હું વંદન મને કરતું રહું છું દોસ્ત, એથી જ હું વંદન મને કરતો રહું છું દોસ્ત, ભીતર થતી એક એક હલચલ મેં ચકાસી છે. અને છેલ્લો શેર છે, ધૂની કલાના ઘાટ પર બેસી કરે છે તપ, ધૂની કલાના ઘાટ પર બેસી કરે છે તપ, છે રોમ રોમે બસ ગઝલ એ બારમાસી છે, સુગંધના ચહેરા ઉપર શાની ઉદાસી છે, બોલી હવા કંઈકે પછી ફૂલ જ વાસી છે. ગઝલ જોઈએ, ત્યારે લખાશે પહેલા જુલ્ફને ત્યાં હાજર કરાશે, પહેલા જુલ્ફને ત્યાં હાજર કરાશે, પછી હાથ બાંધી પવનને લવાશે, પહેલા જુલ્ફને ત્યાં હાજર કરાશે અને પછી હાથ બાંધી પવનને લવાશે. તને નાદ ઘેલું હશે ઓ ઈશ્વર, તને ક્યાં ખબર છે કે ઘંટ ગવાશે, તને નાદ ઘેલું હશે ઓ ઈશ્વર, તને ક્યાં ખબર છે કે ઘંટ ગવાશે, અને થપાટો સહે છે જળની હલેસા, અને નાવ હસ્તી મારક કપાશે. રખડ રોજ એકલતાની ગલીમાં, રખડ રોજ એકલતાની ગલીમાં, પછી શેર સાચો ત્યારે લખાશે. અને ક્ષણોના ગુજારા આ રીત ચાલે, કદી રાત વેચી દિવસ કમાશે, ક્ષણોના ગુજારા આ રીત ચાલે, કદી રાત વેચી દિવસ કમાશે. ને ના કોશિશ કરીશ અરીસો માપવાની, ના કોશિશ કરીશ અરીસો માપવાની, ખરેખર ચહેરો તારો મપાશે. ના કોશિશ કરીશ અરીસો માપવાની, ખરેખર ચહેરો તારો મપાશે. અને શેર સાંભળજો, લઈ પ્રેમ પત્રો રઝળતો રહેજે, રહી પ્રેમ પત્રો રઝળતો રહેજે, પછી એ જ માણસ શાયર ગણાશે. લઈ પ્રેમ પત્રો રઝળતો રહેજે, પછી એ જ માણસ શાયર ગણાશે. અને છેલ્લો શે છે, દરદ છે છલો છલ મારી ગઝલમાં, દરદ છે છલો છલ મારી ગઝલમાં, સભા મધ્ય જોજે ધૂની છવાશે, પહેલાં જુલ્ફને ત્યાં હાજર કરાશે,
પછી હાથ બાંધી

0: પવન ને લવાસ. ગઝલ છે, શીર્ષક છે કોઈ પરાયું અંગત નથી. રંગો બદલવાની કદીએ રક્તને આદત નથી. રંગો બદલવાની કદીએ રક્તને આદત નથી. એ બરફના ગોળા પરનું ગળચટ્ટું શરબત નથી. એ બરફના ગોળા પરનું ગળચટ્ટું શરબત નથી. અને રાજા બની હું રાજ કરતો હોઉં છું સ્વપ્નામહી. રાજા બની હું રાજ કરતો હોઉં છું સ્વપ્નામહી. સ્વપ્ન તને વશ રાખવાનું ઊંઘમાં કૌવત નથી. પળવાર પણ ક્યાં સાચવે જળ તને તરછોડશે. પળવાર પણ ક્યાં સાચવે જળ તને તરછોડશે. એથી જ શું આ જાળ માટે જળ તને ચાહત નથી. આંખો અમારો છે મલક એવો કરે દાવો નજર. આંખો અમારો છે મલક એવો કરે દાવો નજર. ખોટી ખરી આ વાત સાથે આંસુઓ સંમત નથી. કે આંખો અમારો છે મલક એવો કરે દાવો નજર. અને ખોટી ખરી આ વાત સાથે આંસુઓ સંમત નથી. શેર સાંભળજો, ક્યાં કેટલું વરસી જવું એ વાદળા નક્કી કરે. ક્યાં કેટલું વરસી જવું એ વાદળો નક્કી કરે. રણને ભરે કે છેતરે આકાશને નિષ્પત નથી. તારીખ, વાર, ચોઘડિયા એ છદ્મ છે પંચાંગનું. તારીખ, વાર, ચોઘડિયા એ છદ્મ છે પંચાંગનું. બાકી સમયના ચોપડે સને નથી, સંવત નથી. અને સંવેદનાની નાવમાં બેસી ગઝલ ફરવા ચલી. સંવેદનાની નાવમાં બેસી ગઝલ ફરવા ચલી. મતલાથી લઈ મુજરા સુધી ક્યાં ક્યાં કહો સ્વાગત નથી. અને છેલ્લો શેર છે, કરતાલ લીધી હાથમાં બસ ત્યારથી આ દિન સુધી. કરતાલ લીધી હાથમાં બસ ત્યારથી તે આ દિન સુધી. કોઈ પરાયું છે નહીં, કોઈ પણ અંગત નથી. રંગો બદલવાની કદીએ રક્તને આદત નથી. એ બરફના ગોળા પરનું ગળચટ્ટું શરબત નથી.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા કાવ્ય પઠન અને રજૂ કરી રહ્યા હતા ધૂની માંડલિયા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. અને હવે સાંભળીએ સુગમ સંગીત.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. બહેનો, હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવી ટિપ્સ પણ આપવાની છે, અને ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી પણ આપવાની છે. તમને ખૂબ સારું તમારા માઇન્ડને ફ્રેશ કરી દે તેવું કોમેડી નાટક પણ સંભળાવવાનું છે. પરંતુ તે પહેલા એક સુંદર મજાનું ગીત.

તમને ખબર છે બહેનો, દર વર્ષે વિશ્વમાં 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન વિશે જાગૃત કરવાનું છે. બહેનો, આજના સમયમાં યુવાનોમાં ગુટખા, પડીકી, બીડી, સિગારેટ, હુક્કા અને ઈ સિગારેટ જેવા તમાકુજન્ય પદાર્થોનો વપરાશ વધતો જઈ રહ્યો છે. તે ઘણી જ ચિંતાજનક બાબત છે. બહેનો, તમાકુમાં રહેલા નિકોટિન જેવા ઝેરી તત્વો શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. બહેનો, શરૂઆતમાં માત્ર શોખ તરીકે શરૂ થતી આ આદત પછી વ્યસનમાં ક્યારે ફેરવાઈ જાય છે તે જે તે વ્યક્તિને પણ ખબર હોતી નથી. બહેનો, તમાકુના કારણે ફેફસાના કેન્સર, મોઢાના કેન્સર, હૃદય રોગ, બીપી, શ્વાસ લેવામાં તકલીફ, દાંત મસૂડાની તકલીફ જેવી ઘણી બધી ગંભીર બીમારીઓ થાય છે.

0: ખાસ કરીને બહેનો, ગુજરાતમાં માવા અને ગુટખાના વધતા ઉપયોગને કારણે મોઢાના કેન્સરના કેસોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. તો બહેનો, તમાકુનું સેવન કરતા સૌ કોઈએ સમજવાની જરૂર છે કે આજનો ત્યાગ એ આવતીકાલનું સ્વસ્થ જીવન છે. જો વ્યક્તિ મક્કમ નિશ્ચય કરે તો તમાકુની આદત પણ છોડી શકાય છે. તો બહેનો, આવો સાંભળીએ યસદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક.
1: એક બે જરૂરી ફોન કરવા છે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ.
2: આવોની આવોની વિનુભાઈ, જરૂર જરૂર, એમાં શું થઈ ગયું? આવોની ફોન કરો. હા,
1: થેન્ક યુ. પણ નવસિરભાઈ કેમ જવાબ નથી આપતા? તબિયત ઠીક નથી?
2: હજી જરાય બને, માથું દુખે છે. જીઓ લાવ, તને બામ લગાડી આપો.
1: હલો હલો, 198. અરે પ્લીઝ, અમારો ફોન બે દિવસે બગડી ગયો છે. જરા નંબર નોંધી દો. 265 67. જી, હું 26490 પરથી બોલું. જી, થેન્ક યુ. હલો, પ્રિન્સિપાલ સાહેબ છે કે? ના, ખાસ કામ તો નથી, પણ સ્કૂલ ચાલુ છે કે કેમ તે પૂછવું છે. આજે વરસાદ ખૂબ છે, તે બાબાને મોકલીએ કે નહીં તે પૂછું છું. થેન્ક યુ. હલો હલો, અરવિંદ છે કે? અરે ઓ અરવિંદ ભાઈ, કાલે સાંજે તું મારાથી છૂટો પડ્યો ને, ત્યારે ખૂબ ગુસ્સામાં હતો. ભાઈ આખી રાત ચટપટી થયા કરીને મને તો ઊંઘ આવી નહીં. કેમ ગુસ્સો ઉતર્યો ને? હે, શું મજાક કરતો હતો? અચ્છા તો કંઈ નહીં, હા સાંજે મળીશું. ઓકે બાય. હલો હલો બાલુ, કેમ છે? નાસ્તો કર્યો કે નથી કર્યો? ભાઈ અમે તો કર્યો. અચ્છા તો ખાઈ લે સાહેબજી. હેલો રાજેશ, કેમ છે? અરે ભાઈ શું નવાજ્યું નહીં? કાલે પેલું પિક્ચર જોયું તે ગમ્યું કે નહીં? મારા મારીને એવું બધું જ છે. સારું સારું, તો હું જરૂર જોઈ આવીશ. અચ્છા બાય.
3: વિનુભાઈ, 7 તો થયા, હવે 10 પૂરા જ કરી દેવાની.
1: અરે માફ કરજો, ખાસ અગત્યના હતા એટલે જ ફોન કર્યો.
3: કપાલ,
1: આ તો તમે ફોનના પૈસા લેતા નથી તો વધારે ફોન કરવા અમને ખરાબ લાગે. ચા સાહેબજી.
2: અરે કઈ નહીં રે, કઈ નહીં, ગમે તારે આવજો. હા વિનુભાઈ,
3: ગમે તારે આવજો. હા વિનુભાઈ, કયો તારો સગો વાલો લાગે? સાલા 7 ફોન ને તે બી ડમ વગરના. ખોડું કે ને પિક્ચર જોયું કે? છી છી, આ ટકી વીક છે, મફત કા ચંદન એટલે. અરે મને આ ટીક ટીક જરા બી પસંદ નથી. હા, એને કોને કહ્યું કે આપણે પૈસા નથી લેતા?
2: પણ તેમાં તું મારી સાથે કઈ કટકટ કરે છે? વિનુભાઈ બિચારને અગત્યનું કામ હશે તે ફોન કીધો.
3: અરે રોજ જ એના ફોન બગડેલા રે, ને પોણો પોણો કલાક પર ફોન પર ચીટકી જ રહે. મેનર લેસ.
2: નોશિદિયા, નાઉ ડોન્ટ એક્ઝેજરેટ પ્લીઝ. તમને વાત વધારીને કહેવાની આ આદત પડી ગઈ છે. 5 મિનિટનો તમે પોણો કલાક બનાવી દીધો.
3: ઓકે ઓકે ઓકે, કાલે એને આવવા દે, પછી જો અલાર્મ માંડીને તું ટાઈમ બતાવું કે નહીં તે.
2: નહીં નોશિર, હવે કાલે બી પેલી બિચારી શિરીન આપણને મળવા આવેલી તો તમે ધડ દઈને એને કહી દીધું. કેમ, મજાની 5 વારની સાડીને બદલે મહારાષ્ટ્રીયન બૈરાની માફક 8 હોઠની સાડી કાંઈ પહેરી આવ્યા?
3: માટે ખરી જ વાત ઉઠી, ખરી જ વાત ઉઠી. એક તો મારા જેવી બટકુસ ને ગગ્ગર ગોલ બેડિંગ બાંધ્યો હોય તેમ સાડી લપેટેલી.
2: તે એ બાઈ બટકી હોય તો શું કરે? હા શું કરે, વળી અડધી સાડીને પહેરેશું?
3: અરે હું જો એની જગ્યાએ હોઉં કે નહીં તો 2 સાડી ખરીદું અને પછી તેમાંથી ટન બનાવું.
2: હા, એ તમારા જેવા કંજૂસને જ આવા વિચાર આવ્યા.
3: Now dear, એમાં મારી કંજૂસ એ કાં આવી? યુ સી, યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ.
2: યસ આઈ નો આઈ નો.
3: હા આઈ નો તો ઘણું મજાનું. હા હવે વિનુભાઈ કે કોઈ બી ફોન કરવા આવે ને તો આપણું પેલું ઈંડા બાપાનું સ્ટોપ વોચ છે ને તે ટેલિફોનની સંભે લટકાવવાનું, કે ફોન કરવા વાળું બી જરા ટાઈમની કિંમત સમજે.
2: હવે શરમાઓ, હવે શરમાઓ, આવું બોલતા જરા શરમાઓ. કોઈ બિચારું જરા આપણે ઘેરે ફોન કરવા આવે એને હું 3 મિનિટ કે 5 મિનિટ માટેનું ઈંડા બાફવાનું સ્ટોપ વોચ લટકાવું, તે કોઈ આપણે વાસ્તે શું ધરશે?
3: શું ધરશે વળી? શું ધારશે? કહેશે કે કેટલા ગણતરી બાદ છે, રિસોર્સફુલ ફેમિલી છે, અને પછી ટેલિફોન પર લાંબા લાંબા ટહેલા બી નહીં કરશે.
2: ચાલો હવે બહુ થઈ ગયો, બિચારા કોઈ ટહેલા નથી કરતા.
3: હા હા, ટહેલા નથી કરતા, હું હવે ટેપ રેકોર્ડર લાવીને રાખસ, પછી તું સાંભળજે કે કોણ કેવા ટહેલા કરે છે.

0: ઘણું મજાનું લાગશે. એક તો અહીં ટેલિફોનનું મશીન, બીજું સ્ટોપવોચનું મશીન, ત્રીજું અહીં ટેપ રેકોર્ડરનું મશીન. બધા જ કહેશે આ હા હા, નોશન ને રતા કેટલા. પેલો તમે શું બોલવા પડ્યો?
1: રિસોર્સફુલ, અપ ટુ ડેટ ને વખતની કિંમત સમજનારા.
0: રવાડ્યો રવાડ્યો, હવે લોકો તમારી જ કિંમત કરી નાખશે. 15 મિનિટ થયા તમે જે એકની એક વાતની ટીક ટીક લઈને બેઠા જ, તે પરથી તમે વખતની કિંમત કેટલી સમજો છો તે મેં સમજી લીધી.
1: આઈ સી, વેરી ગુડ વેરી ગુડ. આ સ્ટોપ વોચ મારો હાથમાં જ છે. 15 નહીં, ખાલી 5 જ મિનિટ થઈ જાય ચર્ચાને.
0: મોટું તમારું સ્ટોપ વોચ, જેનું રમકડું હાથમાં આવી ગયું છે, રમ્યા કરો.
1: જો ડિયર, તું ગુસ્સે થઈને ખોટી વાત ના ઉડાવવા. સ્ટોપ વોચ ખાલી 5 મિનિટ બતાવે ને તું 15 મિનિટ અંદર ઉમેરી દઈને એક્ઝેજરેશન નહીં કહેવાય, આ અતિશયોક્તિ નહીં કહેવાય.
0: હોશિયારી ના મારો નહીં હવે. પેલા બિચારા 5 મિનિટ ફોન કરી ગયા, તેનો 1/4 કલાક કહી તમે 40 મિનિટ ઉમેરી દીધી ને. 1/4 કલાક કોને કહી, તે ખબર છે કે
1: નહીં? જી, મને ક્યાંથી ખબર હોય, હું તો ગધેરાનો ગ અમઠા જ છોકરાઓ શીખવું જ. અરે 1/4 કલાકમાં તો રાજધાની ભરૂચ થી સુરત આવે.
0: હા, અને 2 માંથી 1 બી સ્ટેશને ઊભી નથી રહેતી.
1: હા, ને તેમજ તમારી ટેલિફોનની કટકટ ટિક ટિક કટકટ ટિક ટિક નોનસ્ટોપ ચાલ્યા કરે, ને હું તો ફોન કરવાનો જ રહી જાઉં છું.
0: તે અમના ફોન કરો ની કરો ની, અમના કોઈ બી નથી.
1: અરે વાહ વાહ વાહ, મારા ઘરમાં મને જ્યારે બી ટેલિફોન કરવો હોય ટોળે કરું, અમના કઈ કરું, અમના નથી કરતો.
0: હા બરોબર છે, ને જ્યારે બિચારા કોઈ પાડોશી ફોન કરવા આવશે ત્યારે જ તમને બી ફોન કરવાનું મન થશે.
1: મનમાં જોક છે.
0: અરે જરા એડજસ્ટ થતા શીખો, શું પોસિબલ. આરોસી પાડોશી હોય તો આપણને સુખ દુઃખમાં કેટલા મદદગાર થાય, તે એ લોકો જરા ફોન કરે તો શું થઈ ગયું.
1: એ તું મને શીખવે જ. પેલી સાતમે માની પીલી કાલે આવીને હા એક્સક્યુઝ મી અંકલ કરીને એના ફેન્સને ફોન કરવા બેસી ગઈ, ને કમ બકટે કઈ ટોયલું કીધું કે ટોયલું કીધું કે ટોયલું કીધું. હોટલના ફેમિલી રૂમમાં એ લોકો શું કરતા હતા તેનું ટોયલું ટેલિફોન પર, તો શું ઢૂર ફૂકવા ફેમિલી રૂમમાં બેઠેલા ચોપાટી પર જ જઈને બેસતે કે નહીં.
0: અરે જરા જુવાન જીવ છે તે જરા હરે ફરે, તેમાં શું થયું.
1: પણ હરે ફરે તેનું કોણ ના કહે છે, પણ વગર કારણના ફોન કાંઈ કરે, ને તે બી કોઈના ટેલિફોન પરથી.
0: જોવ નોશીરા, આટલો બધો નલ્લો જીવ તમે પ્લીઝ ના રાખો. આ આપણી પાસે સાધન છે તેથી જ બિચારા બધા આવે છે.
1: મરી ગયા, વળી કોઈ ફોન વાસ્તે આવ્યું હશે.
2: ઓ નવશીરભાઈ,
1: આવી લાગે
2: કોઈ વળી કોણ આવે. હલો, હા મેનેજર સાહેબ છે જી. આજે હોટલ બંધ છે કેમ? હોટલ કર્મચારી એસોસિએશને હડતાલ પાડી છે. ઓ થેન્ક યુ. આજે નસીબ બરોબર નથી. હું જરા શ્રીમતીજીને પૂછી જોઉં, કદાચ કોઈ સગા સ્નેહીને ત્યાં જમવા જવા કહે તો એકાદ 2 ફોનની જરા તકલીફ આપવી પડશે. હા
0: જી, કઈ નહીં કઈ નહીં. આવજો વિનુભાઈ સાહેબજી.
2: સાહેબજી
0: બિચારા કેટલા દિલગીર થઈ ગયા.
1: દિલગીર થઈ ગયા તે જમવા બોલાવી લેની, હજુ તો 1-2 ફોન બાકી રાખીને ગયા છે. હવે ટેલિફોન બિલ આવે કે નહીં તો એમને ઘરે જ મોકલાવી દેવાનું. કહેવાનું કે ફોન તો તમે વાપરો છો, ટેલિફોન પર તો ખાલી અમારા નામ પર જ છે, એટલું જ.
0: ડિયર, આજે સવારથી ઉઠીને તું ખીજવાયા કાંઈ કરે જ. હોય હવે જરા મદદરૂપ થયા તો શું થયું. બિચારા કેટલા ભલા માણસ છે.
1: હા, તે એકવાર એને ના કહીજો કે ફોન નથી કરવાનો, પછી કેટલા ભલા છે કે નહીં તે તું ને ખબર પડશે. અરે ડિયર, તું એ લોકોને નથી જાણતી. જરા તલમાં તસું ઓછું પડ્યું કે ખલ્લાસ, એ લોકોની નજરે પછી સૌથી ખરાબ માણસ આપણે બની જઈએ.
0: ઓસે ઓસે, હવે કોઈ એવું બી વળી હોય આપણે આપણી ભલાઈ નહીં છોડવાની. ને જો આજે બિચારી ડોલી ફોન કરવા આવવાની છે, પધરારે જો ગમે તેમ ના બોલતા.
1: બાપરે, પાછી શરૂ થઈ જશે. ટેલિફોન પકડ્યો. જમસ ડિયર, નહીં ડાર્લિંગ, તારે તો આવવું જ પડશે. ઓ નો, નહીં કે તો કેમ ચાલે ડાર્લિંગ. નહીં, મારા વાતનો સવાલ છે, પ્લીઝ બોલાવશે ને ડાર્લિંગ, શું રંધા. ઓ નો ઓ નો, હું ગાડી મોકલી આપું ડિયર, તારે આવવું જ પડશે. હા, પછી આપણે હોટલ પર એકતા થશું, ને પછી મારા ડાર્લિંગને એક સહજી સરપ્રાઈઝ આપસ. આ સરપ્રાઈઝ આપશે એમ કરીને ટેલિફોન ખાઈ જતી હોય કે નહીં, તેમ ટેલિફોન પર કમબખત ભચાપચ કિસ કરશે. માય ફ્રૂટ સરપ્રાઈઝ આપશે. રોજ ફોન પર આયેલા હોતા સમજતા હું કંટાળી ગયો છું.
0: હવે જરા પાર્ટીમાં પોતાના ફિયાન્સેને બોલાવ્યો તો શું થઈ ગયું. તે ગેસ્ટને જમવામાં શું ગમે શું નહીં ગમે તે તો પૂછવું જ પડે ને.
1: ઓ બાપ રે, જો કોઈ બી હોય ને તો કહી દેજે કે ફોન બગડેલો છે, સમજી.
0: વારું, ઓ ફોન રિપેર કરવાવાળા છે. આવો આવો. ઓ તમે બોલી નથી શકતા. કોઈ બાત નહીં કોઈ બાત નહીં. હા જી, દેખો ના અમારા ફોન બગડેલા હે. આ જમની જમ. અચ્છા ઠીક હે. ઓ થેન્ક યુ થેન્ક યુ. હા નોશીર, બિચારને રૂપિયો આપી દઉં ની.
1: વાર લેવ ભાઈ, આવજો
3: હા અચ્છા જરા.

0: ગાડી ટેલિફોન રિપેર કરવા વાળાને શું કામ રૂપિયો આપ્યો? ને ને એમ કાંઈ કહ્યું કે ફોન બગડેલો છે?
1: તે જ તો કહેલું.
0: અરે આમ તો ડાયલ ફેરવીને ચાલી ગયો. અરે એમ નહીં ને સાલો, એમ રૂપિયો ચાલી ગયો. તમારામાં જો જરા અક્કલ હોય તો.
1: અરે આ અક્કલની વખાર તો તમારી જ પાસે છે ને. હવે મને કઈ પૂછવાને કહેવા ના આવતા. તમે જાણો ને તમારું કામ જાણે. હું અહીં કિચનમાં છું.
0: ખલાસ, ટેલિફોનની કિટકિટ ટક ટકમાં જમવાનું બગાડવાની અને ગુસ્સામાં કિચનમાં ગઈ જ ને તો કોઈમાં મીઠું કોઈમાં મરચું વટ્ટું ઓછું નાખી દેવાની. તો પટાવી લેવી પડશે ભાઈ, પટાવી લેવી પડશે. રાતે રતિ ડિયર, ચાલો અહીંયા જાઉં. ગુસ્સે સાની થઈ ગઈ મારા જાન.
1: તો શું કરું વળી? કાલે બિચારા જાલભાઈ ને રોહિનભાઈ ફોન કરવા આવ્યા અને હોટલમાં પાર્ટી આપવા વાસ્તે ઓર્ડર આપવાનો ફોન કીધો, તો તમે વળી પાછા બબડ્યા કે પોણો કલાક વેર ઓર્ડર આપ્યો, તેટલામાં તો રંધાઈ બી જાય ને જમી બી લેવાય. તે રોહિનભાઈએ સમજ્યું હશે, ખરાબ લાગશે.
0: ઘણું મજાનું તે વળી મોટી સુફિયાની પાર્ટી આપવાના ને આટલો લાંબો ફોન, ને તેમાં તે વળી બેઉ જણાને ચોય બનાવી આપી, તે લોકોએ તો ફોન લંબાવી જ કીધો.
1: ને તમે પાર્ટીમાં જઈને જોભરશો તે કઈ નહીં.
0: એમ તે આપોને બી એ લોકોએ જમવા બોલાવ્યા છે?
1: હસ તો વળી આખા ફેમિલીને.
0: અરે તારી મી, તે મને જરા પહેલેથી કહેતે ને.
1: શું પહેલેથી કહે? તમે તો બાબરીને સીધા બાથરૂમમાં ભરાઈ ગયા. પાછી બિચારાએ મને કહી ગયા કે નૌશેરભાઈને તમે ખાસ કહેજો, હા બધે અમને ઇજન કરવા જવાનું છે ને, તમે જરા ઉતાવળમાં છીએ, પણ તમે લોકો બધા જરૂરથી આવજો.
0: અરે પણ તે ડિયર, મને સમજ નહીં પડતી, કોઈ ડરો નહીં ને રોહિનભાઈ ને જાલભાઈ આપણને ઇજન કંઈ કીધું? કે લોટરી લાગી શું?
1: તે તમારા દીકરા શહેજાદને જ પૂછો ને.
0: હવે એમાં શહેજાદને કઈ પૂછો?
1: અરે શહેજાદે જાલભાઈની પેલી પોરી છે ને મોટી, તેની સાથે.
0: શહેજાદને મોટી? અચ્છા, તો દીકરા શહેજાદની લોટરી લાગી. પણ તે તો મારી આગળ વાત બી નહીં કીધી.
1: હવે શું વાત કરું? જરા કે ગુડ મૂડમાં આવું તો તમારી સાથે વાત કરું ને. આખો ડરો ખાઉં કડ્ડું થયા કરો તો આવી વાત બી કેમ કરો?
0: અરે પણ તે શહેજાદે તો મને કેવું જોઈએ કે નહીં?
1: તો આવી વાત એ બિચારો તમને કેવી રીતે કહે? તમે આપણી વાત તમારા મમ્મી ડેડીને કહેલી?
0: અરે ભાઈ, આપણો જમાનો ને આપણી વાત જ જુદી ઉઠી.
1: હા હા, તમારે માથે સિંગરા ઉગેલા કે નહીં કે તમારી વાત જુદી ઉઠી?
0: ભાઈ દીકરાની ફેવર કરવી હોય તેટલી કર, પણ મારી સાથે કાંઈ ચિત્રા પાડે? ચાલો હવે તો વેવઈ થયા જાલભાઈ ને રોહિનભાઈના, એટલે એ લોકો તો હવે રોજ ફોન કરવા આવવાના, ને આપણા ડીટો કંઈ બોલાશે બી નહીં.
1: જરાક બી નહીં, ખબરદાર. જો કંઈ બી લાવવાનો કીધો જ તો મારા શહેજાદને ખોટું લાગશે.
0: નહીં જી, હા નહીં જી, નહીં જી, તમારા દીકરાને ખોટું લાગે તેવું અમે કંઈ નહીં કરશું. જો કે પોરી તો મજેની છે. હા હવે સમજ પડી કે શહેજાદ રોજ અને સ્કૂટર પર લીપ કેમ આપતો હતો?
1: તે બાપ તેવા બેટા.
0: વોટ, બાપ તેવા બેટા? હવે જરા રિસ્પેક્ટથી વાત કર, જરા રિસ્પેક્ટથી વાત કર. હવે મારો મોભો વધી ગયો, હવે હું આવતીકાલનો સસરો ને આવતા વર્ષનો બપાવો બની ગયો. મારું ડિનર કરે છે? ડિનર
1: આજે રાતે.
0: અરે તરીની આજે રાતે જ? તે આજે રાતે તમે મેરવનજી સાથે જમવાનું પ્રોમિસ આપ્યું, ને રતન સાહેબ, ફ્રેની આંટી, ઋષિ, આસી, નવરોઝ, બીની, ગુલ, નોશે બધા આવવાના છે.
1: તે કેન્સલ.
0: કેન્સલ? અરે મને ખરાબ લાગવાનું. લાવ ની ભાઈ, ફોન કરીને ના કહી દઉં ને. આ પકડની જા રા. કાં છે? ટેલિફોન તો ડેટ થઈ ગયો. દુનિયાભરના માણસો ફોન કરી ગયા તારે ચાલ્યો, ને મારી જ વખતે ડેટ થઈ ગયો. ખરેખર ટેલિફોન સાથે બી લેનું હોવું જોઈએ. હા લાવની ભાઈ, સ્કૂટર પર સ્કૂટરની ચાવી લાવની, ના કહી આવું.
1: અરે સ્કૂટર તો શહેજાદ લઈ ગયો છે, એ લોકો બેઉ જણ જરા ફરવા ગયા છે.
0: સ્કૂટર શહેજાદ લઈ ગયો છે ને ફોન બગડી ગયો છે. શું મારા બી નસીબ છે, પણ ભાઈ મારે એ લોકોને બિચારાઓને કહેવા તો જવું જ પડશે કે નહીં. ચાલ ચાલતો જાઉં છું.
1: વહેલા આવજો.
0: હા જાઉં તો આવું ને વહેલો.
2: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યું યઝદી કરંજિયા દ્વારા લિખિત નાટક કુટ કુટ ટીક ટીક. બહેનો, ગરમીની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે વધતી ગરમી, પરસેવો અને તીવ્ર ધૂપના કારણે સ્કિન ટેનિંગ, સનબર્ન, પિમ્પલ્સ અને ડ્રાયનેસ જેવી સમસ્યાઓ વધી શકે છે. તો બહેનો, હું તમને અમુક એવી ટિપ્સ આપી રહી છું જેના દ્વારા તમે સ્કિન ટેનિંગ, સનબર્ન, ડ્રાયનેસ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓને દૂર કરી શકો છો. સૌ પ્રથમ તો દિવસમાં ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવું જ જોઈએ, જેથી શરીર અને ત્વચા હાઇડ્રેટ રહે છે. બહેનો, બહાર નીકળતા પહેલા SPF 30 કે 50 વાળું સનસ્ક્રીન જરૂરથી લગાવો, તે સ્કિનને હાર્મફુલ યુવી રેસિસ થી બચાવે છે. બહેનો, દિવસમાં 2 વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરવો જોઈએ, જેથી ઓઇલ અને ડર્ટ દૂર થાય છે. એલોવેરા જેલ અને રોઝ વોટર જેવી નેચરલ વસ્તુઓ સ્કિનને ઠંડક અને ફ્રેશનેસ આપે છે. ગરમીમાં કોટન અને લૂઝ કપડાં જ પહેરવા જોઈએ, જેથી પરસેવો ઓછો થાય અને સ્કિન પ્રોબ્લેમ્સથી બચી શકાય. બહેનો, વધુ ઓઇલી અને જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. સિઝનલ ફ્રૂટ્સ અને સલાડ જ વધુ ખાવા જોઈએ. બપોરે 12-4 દરમિયાન સીધું ધૂપના સંપર્કમાં આવતા બચવું જોઈએ. અને જો બહેનો સનબર્ન અથવા

મેકઅપ કરવાનું ટાળવું જ જોઈએ, કારણ કે તેનાથી ચહેરાના રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને તેના કારણે પિમ્પલ્સ થાય છે. બહારથી ઘરે આવ્યા પછી તરત જ ફેસ ક્લીન કરી લેવો જોઈએ, જેથી ડસ્ટ અને સ્વેટ દૂર થઈ જાય. બેનો, રાત્રે સૂતા પહેલા સ્કિનને ક્લીન કરીને મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાવવાથી સ્કિન રિપેર સારી રીતે થાય છે. અને બહેનો, સનબર્ન થયેલી સ્કિન પર બરફ સીધું ક્યારેય ન લગાવવું જોઈએ, તેના બદલે ઠંડા પાણીની પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ગરમીમાં હોઠ પણ શુષ્ક થઈ જાય છે, તેથી લીપ બામ અથવા ઘી લગાવી શકાય છે. ખાસ તો સ્કિનને ચમકદાર રાખવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘની કમીથી પણ સ્કિન ડલ દેખાય છે. બહેનો, સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે અને સ્કિન ફ્રેશ રહે છે. દિવસમાં એક વખત ફેસ પર આઈસ વોટર સ્પ્લેશ કરવાથી સ્કિનને ઇન્સ્ટન્ટ ફ્રેશનેસ મળે છે. બહેનો, સનસ્ક્રીન માત્ર બહાર જતા નહીં પરંતુ ઘરમાં ડે લાઇટ હોય ત્યારે પણ લગાવવું ફાયદાકારક છે. કાકડીના રસની સાથે ટામેટા અથવા બટાકાનું જ્યુસ પણ નેચરલ ટેન રિડક્શનનું કામ કરે છે. બહેનો, ગરમીમાં પરસેવો વધુ થતું હોવાથી લોકો વારંવાર પરફ્યુમ છાંટતા હોય છે. ગરમીમાં પરફ્યુમ સીધું સ્કિન પર ક્યારેય સ્પ્રે ન કરવું જોઈએ, કારણ કે સનલાઇટ સાથે ઇરિટેશન થઈ શકે છે. અને બહેનો, ગરમીમાં વિટામિન સી ધરાવતા ફ્રૂટ્સ જેમ કે લીંબુ, મોસંબી, ઓરેન્જ સ્કિન રિપેર માટે મદદરૂપ બને છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અને બહેનો, સ્ટ્રેસ અને ડિહાઇડ્રેશન સ્કિન એજિંગ ઝડપથી વધારી શકે છે, તેથી મેન્ટલ રિલેક્સેશન પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં માત્ર બહારની નહીં અંદરની કાળજી પણ એટલી જ જરૂરી છે. યોગ્ય ખોરાક, પાણી અને નિયમિત સ્કિન કેર તમારી ત્વચાને કુદરતી ગ્લો આપી શકે છે. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી ટિપ્સ તમે જરૂરથી ફોલો કરશો અને ગરમીમાં પણ તમારી સ્કિનને ચમકદાર અને ગ્લોઈ બનાવશો. આ ટિપ્સ આપ્યા બાદ હવે ટાઈમ છે એક સુંદર મજાનું ગીત સાંભળવાનું. તો આવો સાંભળીએ એક સુંદર મજાનું ગીત.

ઉનાળાના વેકેશનમાં હળવો, પૌષ્ટિક અને ઠંડક આપતો ખોરાક શરીરને એનર્જી અને હાઇડ્રેશન બંને આપે છે. તો બહેનો, હું તમારી સાથે અમુક હેલ્ધી સમર રેસીપી શેર કરી રહી છું. સૌ પ્રથમ ક્યુકમ્બર મિન્ટ સલાડ. તેના માટે સામગ્રી જોઈશે: એક કાકડી, થોડા ફુદીનાના પાન, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે. કાકડીના ટુકડા કરો, તેમાં ફુદીનો, લીંબુનો રસ અને મસાલા ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. આનો ફાયદો એ છે કે તે બોડીને ઠંડક અને હાઇડ્રેટ રાખે છે. બીજી રેસીપી હું તમને આપીશ: કેરી પુદીનાની સ્મૂધી. તો બહેનો, સામગ્રી જોઈશે: એક પાકી કેરી,

કપ દહીં, થોડા ફુદીનાના પાન અને એક ચમચી મધ. બહેનો, બનાવવાની રીત: બધી વસ્તુઓ બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી લો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ સ્મૂધીથી એનર્જી અને વિટામિન્સ બંને મળે છે. બહેનો, તે સાથે હું એક વધુ અને છેલ્લી રેસીપી આપું છું, તે છે ફ્રૂટ યોગર્ટ બાઉલ. સામગ્રી જોઈશે: 1 કપ દહીં, બનાના, એપલ, વોટરમેલન અને થોડા ડ્રાય ફ્રૂટ્સ. તો બહેનો, દહીંમાં આ બધા ફ્રૂટ મિક્સ કરી દો અને તેને ઠંડુ ઠંડુ પીરસો. બહેનો, આ હેલ્ધી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વિકલ્પ છે. ઉનાળામાં લાઇટ, ફ્રેશ અને પાણીવાળો ખોરાક શરીરને એનર્જી સાથે ઠંડક પણ આપે છે. બહેનો, મારે તો તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો શું કરું, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો. તો બહેનો, મને આશા છે કે મેં આપેલી રેસીપી પણ તમે ટ્રાય કરશો. અને બહેનો, હું હંમેશા કહેતી હોઉં છું કે રેસીપી એવી હોવી જોઈએ જે ગણતરીના સમયમાં બની જાય. તો બહેનો, આ ઉનાળાની ઋતુમાં તમારી સ્કિનનું, વાળનું અને તમારી હેલ્થનું પ્રોપર ધ્યાન રાખો. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

દેવંશી જોશીએ ગાયેલી તુષાર શુક્લની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે. આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.

0: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे। इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे। इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा। ये एक आधिकारिक यात्रा है।
1: રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં પરંતુ શિક્ષણ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે। પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે। ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી। આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે। જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે। ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો। અરાનિયા આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાવવી જોઈએ। સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે। તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે। કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે। વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે। આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે। વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે। ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું। આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે। સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક CUET UG ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું TCSના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે। સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે। સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે। ઓપરેશન શિરુવાલી નામનું આ ઓપરેશન સેના જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાઇ સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે। આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો। યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાઇ સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે। 4 દાયકાથી

0: વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला. इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ. गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ. मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया. ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया.
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગ્રીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે, જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.79 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા આ સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 23-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38 રનથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. હું છું આપની રેડિયો સાથી વૈશાલી. આજે આપણે સાંભળીશું હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં કેટલીક ફિલ્મો વિશેની રસપ્રદ વાતો અને સુંદર મજાના ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ચમેલી કી સાદી ફિલ્મના ગીતથી. મિત્રો, આ ફિલ્મનું ગીત આજે પણ લોકોના દિલમાં વસે છે અને આ ફિલ્મની અંદર અનિલ કુમારે ખૂબ જ સદાબહાર રમોજી લુકમાં જોવા મળે છે. ફિલ્મના તેઓ એક યુવકનો રોલ કરી રહ્યા છે જે કુસ્તી શીખે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે, પણ પાછળથી એને પ્રેમ થઈ જાય છે. અને આ ફિલ્મનું આ ગીત છે એ પ્રેમીઓ માટે મનોરંજન માટે ન હતું, પણ સમાજમાં પ્રેમ કરનારા ઉપર જે બંધનો લાદવામાં આવે છે તેના પર એક હળવો કટાક્ષ હતો. મોહબ્બત કે દુશ્મન એ જમાને કહીને પ્રેમીઓની લાચારી અને ગુસ્સાને કોમેડી અંદાજમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો ચાલો સાંભળીએ ગીત.

ખુશ્બુ ફિલ્મનું ગીત સાંભળીએ. કિશો લતા મંગેશકર, માફ કરશો, ખુશ્બુ ફિલ્મનું ગીત સાંભળીએ. કિશોર કુમારના કંઠે ગુલઝારની રચનાને સંગીતથી સજાવી છે રાહુલ દેવ બર્મને. મિત્રો, આપણે વાત કરીએ ગીત વિશે. આ એક ગીત નથી, પણ હિન્દી સિનેમાની એક માસ્ટરપીસ કૃતિ છે. ગુલઝાર સાહેબની આ ફિલ્મ અને કિશોર કુમારના અવાજનું આ સંયોજન સંગીત જગતમાં અમર થઈ ગયું છે. આ ગીતના ગીતકાર અને ફિલ્મ ડાયરેક્ટર ગુલઝાર હતા. તેમણે આ ગીતમાં જીવનની સરખામણી એક વહેતી નદી સાથે કરી છે. ગીતનો મુખ્ય સાર છે કે આપણો કોઈ કાયમી કિનારો નથી, આ વહેતા પ્રવાહ જ આપણું જીવન છે. ગીતની આ પંક્તિઓ માનવ જીવનની એકલતા અને સચ્ચાઈને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. તો ચાલો સાંભળીએ ઓ માંજી રે.

0: दादरा नगर हवेली और दमन दीव के विद्यार्थियों के लिए सुनहरा अवसर।
1: दमन स्थित सरकारी इंजीनियरिंग कॉलेज में वर्ष 2026-27 के लिए डिग्री इंजीनियरिंग में प्रवेश शुरू।
0: डिग्री इंजीनियरिंग में बीई, बीटेक, सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल में प्रवेश ले सकते हैं।
1: प्रवेश की अंतिम दिनांक 13 जून 2026। ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
0: हायर एंड टेक्निकल एजुकेशन विभाग दानह और दमन दीव द्वारा जारी।
2: श्रोता मित्रों, कार्यक्रम में आगळ सांभळीए लव स्टोरी फिल्मनुं गीत गायक कलाकार लता मंगेशकर अने अमित कुमारना युगल कंठे आनंद बक्षीनी रचनाने संगीतथी सजावी छे राहुल देव बर्मने। दोस्तों, आ लव स्टोरी फिल्मनुं गीत ए सिनेमानी सौथी सदाबहार अने दर्दभर्या रोमेंटिक गीतोमांथी एक छे। आ गीत अने आखी फिल्म साथे जोड़ायेली एवी केटलीक दिलचस्प वातोमां આપણે જાણીએ કે આ ગીત મહાન ગાયક કલાકાર કિશોર કુમારના પુત્ર અમિત કુમારે ગાયું હતું। આ ગીત તેમના કરિયર માટે માઇલસ્ટોન સાબિત થયું। ગીત એટલું મોટું હિટ રહ્યું કે અમિત કુમારને આ ગીત માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો। અને આ ગીતનું સંગીત સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર આરડી બર્માને આપ્યું હતું। પંચમદાએ ગીતમાં જે ધૂન અને વાદ્યોનો ઉપયોગ કર્યો હતો તેણે વિરહના દર્દને સંગીત દ્વારા જીવંત કરી દીધું હતું। તો ચાલો આવી જ રસપ્રદ વાતો સાથે સાંભળીએ ગીત।

આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ આનંદ બક્ષીની રચનાને કિશોર કુમારના અવાજમાં. રાહુલ દેવ બર્મનનું સંગીત છે, ફિલ્મ છે મહેબૂબા. દોસ્તો, આ ફિલ્મનું ગીત સિનેમાના ઇતિહાસનું એક અનમોલ રત્ન છે. પુનર્જન્મની વાર્તા પર આધારિત આ ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. આ ગીતની ધૂન પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર આર ડી બર્મન એટલે કે પંચમદાએ તૈયાર કરી હતી. આ ગીત ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ શિવરંજની પર આધારિત છે. આ ગીતના બે વર્ઝન છે, એક લતા મંગેશકર દ્વારા ગવાયું છે અને એક આપણા કિશોર કુમાર દ્વારા ગવાયું છે. લતા દ્વારા ગવાયેલા ગીતને સાંભળીને કિશોર કુમાર થોડા ડરી ગયા હતા, પણ એમણે પોતાના અવાજથી આ ગીતને પ્રખ્યાત બનાવી દીધું. પડદા પર આ ગીતને રાજેશ ખન્ના અને હેમા માલિનીની બેજોડ જોડીએ ભજવ્યું હતું, જે આજે પણ લોકોના હૃદયમાં વસી રહ્યું છે. તો ચાલો સાંભળીએ ગીત.

હવે સાંભળીએ નમક હરામ ફિલ્મનું ગીત. ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, આનંદ બક્ષીના બોલ છે, સંગીત નિયોજન છે રાહુલ દેવ બર્મનનું. ગીતના બોલ છે નદિયા સે દરિયા. દોસ્તો, કિશોર કુમારના કંઠે ગવાયેલું આ હિન્દી સિનેમાનું એક ખૂબ જ ફિલોસોફિકલ અને સદાબહાર ગીત છે. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જેવા બે સુપરસ્ટારની આ ફિલ્મનું ગીત જીવનની ગાડી અને સંબંધોની ઊંડાઈને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે. આ ગીત માત્ર મનોરંજન માટે ન હતું, પણ આખી ફિલ્મની વાર્તાનો

સાર હતું. ગીતના શબ્દો સમજાવે છે કે જેમ નદી દરિયાને અને દરિયા સાગરને મળે છે, તેમ જીવનનો પ્રવાહ પણ આગળ વધતો રહે છે. ફિલ્મના રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેની ગાઢ મિત્રતા અને બદલતા સંજોગોને આ ગીત પૃષ્ઠભૂમિમાં રહીને ખૂબ જ સચોટ રીતે વ્યક્ત કરે છે. તો ચાલો સાંભળીએ નદિયા સે દરિયા.

શ્રોતા મિત્રો, વાતો કરતા કરતા સમય ક્યાં પૂરો થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. કાર્યક્રમના અંતે સાંભળીએ મજરો સુલતાનપુરીની રચનાને કિશોર કુમારના કંઠે. સંગીત છે રાહુલ દેવ બર્મનનું. ફિલ્મ છે પ્યાર કા મોસમ. ફિલ્મ પ્યાર કા મોસમ 1969માં આવી હતી. એનું ગીત છે તુમ બિન જાઉં કહાં. હિન્દી સિનેમાના ઇતિહાસનું એક એવું સુવર્ણ ગીત છે જેના વિના બોલિવૂડ સંગીતની ચર્ચા અધૂરી ગણાય. આ ગીત માત્ર સુપરહિટ ન હતું, પણ એની પાછળ સંગીત અને ગાયકીના કેટલાક અદ્ભુત કિસ્સાઓ જોડાયેલા છે. એક જ ગીત બે મહાન ગાયકો, રાહુલ વિરુદ્ધ કિશોર. આ ગીતની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં આ ગીતના બે વર્ઝન છે, મોહમ્મદ રફીનું અને કિશોર કુમારનું. મોહમ્મદ રફીએ મુખ્ય હીરો શશિકુમાર ઉપર આ ગીત ફિલ્માવ્યું અને કિશોર કુમારે શશિકુમારના પિતાના રોલમાં આવેલ અભિનેતા ભરતભૂષણ ઉપર આ ગીત ફિલ્માવ્યું. એક જ ગીત જ્યારે તે સમયના બે સૌથી દિગ્ગજ ગાયક કલાકારો અલગ અલગ રીતે ગાય ત્યારે સંગીત પ્રેમીઓ માટે કયું વર્ઝન વધારે સારું છે તે નક્કી કરવું મુશ્કેલ બને છે. તો ચાલો આપણે સાંભળીએ કિશોર કુમારના કંઠે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આપની રેડિયો સાથે વૈશાલીની સાથે કાર્યક્રમ હતો હિન્દી ફિલ્મ સંગીત. આ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે સાંભળીએ લોકવાર્તા રામસાગરને રણકારે.
1: રામસાગરના રણકારે.

આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે. સંત કવિ ભોજા ભગતની વાણી. આલેખ ડોક્ટર ધીરજલાલ સાવલિયા. ભજનને સ્વર કલ્યાણદાસ મેસવાણિયા. આપણી આ ભાતીગઢ પંચરંગી સોરઠની ભૂમિની મધ્યમાં પંચધૂણી તાપતા કોઈ જોગંદર જેવો ગરવો ગિરનાર સૈકાઓથી યોગાસન વાળીને બેઠો છે. આ ગિરનારના ખોળામાં આળોટીને અનેક ભક્તો, સંતો, સતી અને યોગીઓએ ભક્તિ, જ્ઞાન, સેવા અને યોગની અખંડ ધૂણી ધખાવી છે. અલખની આરાધના કરીને ગેબી વાણીને ગુંજતી કરી છે. આવા અસંખ્ય નામી અનામી ભક્તોની હારમાળામાં જળહળતા ભક્ત કવિ, જેને ચાપખાના કવિ તરીકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ભક્ત કવિઓની ભક્તિમાળાના મેર જેવા ગરવા સંત કવિ તરીકે ઓળખાવ્યા છે, તે સંત કવિ ભોજા ભગત કે ભોજલરામ. ઈસવીસન 1785 વિક્રમ સંવત 1841ની બુદ્ધ પૂર્ણિમા વૈશાખી પૂનમના રોજ દેવકી ગાલોળ ગામે લેઉઆ પટેલ કરસનદાસ સાવલિયાને માતા ગંગાબાઈને ત્યાં જન્મ ધારણ કર્યો. ભોજા ભગતને ત્રણ ભાઈઓ, સૌથી મોટા કર્મ ભગત, વસ્તેરા ભોજા ભગત, નાના જસા ભગત. જન્મથી માંડીને 12 વર્ષ સુધી ભોજા ભગત માત્ર દૂધ પર જ રહ્યા. 12 વર્ષ સુધી અન્નનો સ્પર્શ કરેલ નહીં. બરાબર 12 વર્ષે જાણે બાળક ભોજલને ગુરુમંત્ર આપવા માટે ગિરનારમાંથી અતીતોની વનશાખાના રામેત વન નામના એક યોગી દેવકી ગાલોળ આવ્યા. તેમણે બાળક ભોજલને દીક્ષા આપી, આશીર્વાદ આપીને ગુરુ ગિરનારના શેષાવન તરફ ચાલી નીકળ્યા. બાળક ભોજલને પ્રભુ પ્રત્યેની લગ્ની લાગી, તેમાં વધારો થયો. લગ્ન પ્રત્યેની કુટુંબીઓની માંગણીને ઠુકરાવીને ઝંઝાળમાંથી દૂર રહેવા નૈષ્ઠિક બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરી લીધું અને તેને માટે સંસારના સુખડા તો કડવા લીમડા જેવા બની ગયા. જે સમય જતા ભક્તિનો આંબો ફેલાવા માંડ્યો. અમરેલી પ્રાંતમાં ચક્કરગઢ ગામે થોડો સમય ગાળ્યા બાદ બાજુના ટીંબા ઉપર આશ્રમ બાંધ્યો

અને ભૂતના ભણકારા વાગતા હોય ત્યાં હરિરસ રેલાવા લાગ્યો. આ સમયે અમરેલી ગાયકવાડના તાવામાં તેમાં સરસુબા તરીકે વિઠ્ઠલ રાવે ભગતની કસોટી કરવા જેલમાં પૂર્યા ને પરચા બતાવવા કહ્યું. ત્યારે ભગતે કહ્યું કે અરે ભાઈ, હું તો રામ રટણ કરી ને સંત સેવા કરી અલખને આરાધનારો છું, મને ચમત્કારની ખબર ન પડે. સુબાની કસોટીની એરણ પર ચડનાર ભક્ત ચાર દિવસની કસોટી પર ખરા ઉતર્યા ને દીવાનને લાગ્યું કે તેણે સંતને ખોટા દૂભ્યા છે. તે ભોજા ભગતના શરણે આવ્યા, માફી માંગી, ઉપદેશ માટે વિનંતી કરી. ત્યારે તેને ઉદ્દેશીને 150 જેટલા ચાબખા ભગતની વાણીમાંથી સર્યા.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતભાગે પ્રગટેલા આપણા ત્રણ સાહિત્ય સ્વરૂપો ધીરાની કાફી, ભોજા ભગતના ચાપખા અને દયારામની ગરબી, એમાં ભોજા ભગતના ચાપખા તેને ચિંદોરિયા મરચા જેવી તીખાશને લઈને અલગ પડી જાય છે. જે કોઈને આપણે આપણા માનીએ છીએ તે ખરેખર સંપૂર્ણ રીતે આપણું છે ખરું? ધન, દોલત, પુત્ર, દારા, પરિવાર, રાજ્ય વગેરે આપણી ઈચ્છા પ્રમાણે આપણે વશ રહી શકે ખરા? અરે, આપણું આ નાશવંત શરીર પણ ક્યાં આપણા અંકુશમાં છે? બધું જ કોઈ પરમ તત્વની ઈચ્છા પ્રમાણે ગતિ કરે છે. આપણો અને તેનો આકસ્મિક અને ક્ષણિક સંયોગ થયો છે. ખરેખર તો ભક્ત કવિ કહે છે તેમ આપણને આ બધું ઉધારમાં મળ્યું છે અને ગમે ત્યારે છીનવાઈ જશે. આ સનાતન સત્યને ભૂલવાથી અભિમાન વધે, દુઃખ વધે, પણ પરિસ્થિતિ બદલાતી નથી. રાવણનું દૃષ્ટાંત તો જગ જાહે છે. તો પછી આશક્તિમાં ફસાઈને દુઃખી થવાને બદલે એ પૂર્ણ સુખ સાગરના દાતાનું શરણું શોધવું

ભોજા ભગતના યોગાનુભૂતિના પદો ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તેમણે યોગ સાધના પણ કરી હશે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત યોગી અવધૂતોનું સાધના સ્થાન મનાતો આવ્યો છે. ભોજા ભગતના સમયમાં સૌરાષ્ટ્રમાં ત્યારે નાથ સંપ્રદાયનું પણ ઠીક ઠીક જોર હતું. એટલે કોઈ યોગ સિદ્ધ ગુરુ પાસેથી કે ગુરુ રામેત્વન દ્વારા યોગ સાધનામાં પ્રવેશ કર્યો હશે. કેમ કે જ્ઞાનાભૂતિ કે યોગાભાવનાવાળા પદોમાં કવિ ગુરુ પ્રતાપનો ખાસ ઉલ્લેખ કરે છે. ષટચક્ર ભેદનની વાત પણ એક પદમાં કવિ કરી છે. યોગ અને પતંજલિ યોગ સૂત્ર ભક્તિનું સંમેલિત રસાયણ છે. નાથ સંપ્રદાય પ્રમાણે સમસ્ત બ્રહ્માંડમાં ઊર્જા રૂપે કાર્ય કરી રહેલ શક્તિ જ દેહમાંથી કુંડલીની રૂપે નિવાસ કરે છે. મૂલાધારમાં સર્પાકારે ગૂંચળો વાળીને રહેલી આ શક્તિ જ્યારે જાગૃત થાય છે ત્યારે આ મહાશક્તિ ષટચક્ર ભેદથી ઉર્ધ્વ ગતિ કરે છે અને અંતે બ્રહ્મરંધ્રમાં શિવને પામે છે. આ પરમપદ વાણીથી વર્ણવી શકાય તેમ નથી. તે અગમ અગોચર છે. કોઈ અવધૂત સંતો જ ત્યાં નિવાસ કરે છે. મેં તો પ્રેમનો પ્યાલો પીને ઈશને નિહાળ્યા છે. હવે દેહભાવ નથી. કેમ કે અમે મૂલાધારમાં રહેલી કુંડલીની શક્તિને બ્રહ્મરંધ્રના મૂળ તત્વમાં મેળવી દીધી છે અને દિવ્ય આનંદની અનુભૂતિ કરી છે. હવે મારા જન્મ મરણના ફેરાઓ મટી ગયા છે.

આ જગતમાં બધું જ શક્ય હશે, પણ હઠાગ્રહીને સમજાવવો એ તો અસંભવિત છે. સ્વહિતની વાત પણ તેને ગળે ઉતરતી નથી, અવળી રીતે જ વર્તવાની તેને આદત પડી ગઈ છે. ભોજા ભગત કહે છે તેમ અંતે તો તેને જ દુઃખી થવું પડે છે. અને આ માટે કવિ એક દ્રષ્ટાંત આપતા કહે છે, લીલા ઘાસચારાની લાલચ આપીને ઘેટાને કસાઈ વાળે પોતાની પાછળ પાછળ લઈ જાય છે કસાઈ. કોઈ મહાજન તેને છોડાવવા પ્રયત્ન કરે છે તો પણ ઇન્દ્રિયોના સ્વાદમાં લપટાયેલો ઘેટો કસાઈની પાછળ જ જાય છે અને અંતે વધેરાઈ જાય છે. એ જ રીતે સંતો તો ઘણું બધું સમજાવે તો પણ ઇન્દ્રિયોના રસા સ્વાદમાં ફસાયેલો મૂરખ અને અજ્ઞાની જીવ વિષયોને તજી શકતો નથી અને વિષયો જ તેને ખાઈ જાય છે. પિત્તળની અગ્નિમાં તાવવાથી તેની ચમક કે કિંમત વધતી નથી એમ મૂરખનો માયારોગ અફર અને અસાધ્ય છે. સંતો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે પોતાના ભજનો દ્વારા, પોતાના પદો દ્વારા. ભોજા ભગત વારંવાર અનેક દ્રષ્ટાંતો આપે છે, શ્રદ્ધા અને વિશ્વાસનો દ્રષ્ટાંત. અને આવું શ્રદ્ધા અને વિશ્વાસનો દ્રષ્ટાંત એટલે ખૂબ જ જાણીતું પદ ભજન કાચબા અને કાચબીનું. ભોજા ભગત માટે કહેવાય છે કે એ તો ભરોસાના કવિ છે. શ્રદ્ધા અને વિશ્વાસની વાત તેમના પદોમાં વારંવાર વ્યક્ત થાય છે. એ માટે જ આ કાચબા કાચબીનું ભજન ઉત્તમ ઉદાહરણ છે. ઈશ્વર ઉપરની અનન્ય શ્રદ્ધાના પ્રતીક જેવું છે આ કાચબા કાચબીનું ભજન. આ પદ ઘણું જ પ્રસિદ્ધ છે. કાચબો અને કાચબી વાત કંઈક આવી છે. એકવાર ઈશ્વરના દર્શન કરવા આ કાચબો અને કાચબી પાણીમાંથી બહાર નીકળે છે. રસ્તામાં એક શિકારી મળ્યો અને તેને બાંધીને લઈ ગયો. પોતાના ઉદરની તૃપ્તિ માટે તેને રાંધવા માટે ગરમ પાણીમાં ઓરી દીધા. કાચબી તો રોવા માંડી, કકડવા માંડી અને કહેવા માંડી કે અરે તમે તો વારંવાર ભગવાનને યાદ કરો છો, ભગવાનને યાદ કરો છો, પણ હવે શું, હવે તો આપણે ઘડી બે ઘડીના ખેલા છે, થોડી વારમાં તો આપણે રામશરણ થઈ જશું. ત્યારે શ્રદ્ધાવાન કાચબો અને સંશયાત્મા કાચબી આ બે વાત લઈને આવે છે કવિ. શ્રદ્ધાનું પ્રતીક એટલે કાચબો અને સંશયાત્માનું પ્રતીક એટલે કાચબી. આ ભજન વર્ષોથી ગવાતું આવે છે. આ ભજનને હવે આ દ્રષ્ટિથી આપણે નિહાળીએ કે શ્રદ્ધાવાન છે કાચબો અને સંશયાત્મા છે કાચબી, અને જે સંવાદ છે એ બે વચ્ચેનો છે. અને કાચબો અહીંયા જીવાત્માનું પ્રતીક છે અને કાચબી છે નાશવંત કાયાનું પ્રતીક. એટલે તો ભક્ત કહે છે કે ઈશ્વર તરફની અનન્ય શ્રદ્ધા રાખશો તો જરૂર તમને ઉગારી લેશે. ભોજલ કે ભરોસો જેને, ત્રિકમજી તારશે તેને રે. ભોજલ કે ભરોસો જેને, ત્રિકમજી તારશે તેને. આ કાચબા કાચબીનું ભજન કાળો તરથી આપણા ભજનિકોના ઘટ ઘટમાં ઉતરી ગયું છે.

પરંપરાની વાણીને વ્યક્ત કરતો આ હતો કાર્યક્રમ રામ સાગરના રણકાર. નિર્માણ સહાય અને સંકલન જયપ્રકાશ જોશી. કાર્યક્રમ પરિકલ્પન અને પ્રસ્તુતિ દેવેન શાહ.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા રામસાગર નારણકારી, સંતકવિ ભોજા ભગત. હવે સાંભળીએ સુગમ સંગીત કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત સાંભળીશું ભક્તિ સંગીત. આપણે ભક્તિ સંગીત સાંભળતા સાંભળતા કેટલીક રસપ્રદ વાતો પણ કરીશું. દોસ્તો, ભક્તિ અને ભક્તિ સંગીત એ ભારતીય સંસ્કૃતિના એવા બે સ્તંભ છે જે સદીઓથી મનુષ્યના આત્માને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે. ભક્તિ એ જો હૃદયનો ભાવ છે તો સંગીત એ ભાવને ઈશ્વર સુધી પહોંચાડવાનું સૌથી સુંદર માધ્યમ છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે સમર્પણનો ભાવ. દોસ્તો, આવી જ સુંદર રસપ્રદ વાતો કરતાં કરતાં પ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચનાને મુકેશના કંઠે.

0: स्वस्थ भारत का सपना अब होगा साकार। हर परिवार को मिलेगा इलाज का अधिकार।
1: आयुष्मान भारत योजना, सबका साथ सबका विकास। हर घर में खुशहाली आए, स्वास्थ्य बने विश्वास।
0: अब चिंता छोड़िए इलाज की, सरकार है आपके साथ। मुफ्त इलाज की सुविधा पाएं, बस कराएं पंजीकरण आज।
1: हर परिवार को स्वास्थ्य का अधिकार, आयुष्मान भारत, सबका आधार।
0: जल्दी करें, अंतिम तिथि 31 मई 2026। अधिक जानकारी के लिए डायल करें 104।
1: आयुष्मान भारत, स्वस्थ जीवन, सुरक्षित भविष्य।
2: શ્રોતા મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ભક્તિ સંગીત વિશે। ભક્તિ શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે ભજ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ છે સેવા કરવી અથવા લીન થઈ જવું। ભક્તિમાં કોઈ શરત હોતી નથી, માત્ર સંપૂર્ણ સમર્પણ હોય છે। નવધા ભક્તિમાં ભક્તિના નવ પ્રકાર છે, શ્રવણ, કીર્તન, સ્મરણ અને પાદસેવન વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કીર્તન એટલે ભગવાનના ગુણગાન ગાવા અને સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે ભગવાનના ભજન અને ભગવાનનું કીર્તન। તો ચાલો સાંભળીએ એક સુંદર મજાનું ભજન, લતા મંગેશકર।

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી આરતી નિશા સોલી અને શૈલેન્દ્રના યુગલકંઠે. સંગીત આપ્યું હતું કીર્તિ ગિરીશે. દોસ્તો, આપણે વાતો કરી રહ્યા છે ભક્તિ સંગીત વિશે. ભક્તિ એ આત્માનો અવાજ છે. જ્યારે સામાન્ય શબ્દો ઈશ્વરની પ્રશંસા કરવા માટે ટૂંકા પડે છે ત્યારે સંગીતનો જન્મ થાય છે. ભક્તિ સંગીતમાં સૂર, તાલ અને શબ્દોનું એવું મિશ્રણ હોય છે કે જે મગજને શાંત કરે છે અને હૃદયમાં પ્રેમનો સંચાર કરે છે. આ સંગીત સાંભળવા કે ગાવા માટે કોઈ જ્ઞાનની જરૂર હોતી નથી, માત્ર શુદ્ધ ભાવની જરૂર હોય છે. તો ચાલો એવા શુદ્ધ ભાવ સાથે ફરી સાંભળીએ એક સુંદર મજાનું ભજન.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળી અવિનાશ વ્યાસની રચનાને મુકેશના કંઠે. દોસ્તો, આપણે વાતો કરી રહ્યા છે ભક્તિ અને ભક્તિ સંગીત વિશેની. ભક્તિ આંદોલન અને સંતોનું પ્રદાન ભારતમાં મધ્યકાલીન યુગમાં 12મી થી 17મી સદી સુધી ચાલ્યું હતું. આ આંદોલનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ સંતો અને તેમના ભક્તિ સંગીતે જ કર્યું હતું. નરસિંહ મહેતા ગુજરાતના આ આદિ કવિએ પ્રભાતિયા અને ભજનો દ્વારા કૃષ્ણ ભક્તિને ઘરે ઘરે પહોંચાડી. તેનું વૈષ્ણવજન તો તેને કહીએ, એ ભજન આજે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. મીરાબાઈ રાજમહેલ છોડીને કરતાલ હાથમાં લઈને નૃત્ય કરનાર મીરાબાઈના ભજનોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને વિરહ સાક્ષાત દેખાય છે. દોસ્તો, આવી સુંદર મજાની વાતો કરતા સાંભળીએ માલિની મહેતા અને પિનાકિન શાહના યુગલકંઠે આરતી.

દોસ્તો, આપણે સાંભળી રહ્યા છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી. આપણે વાતો કરી રહ્યા છીએ ભક્તિ સંગીત વિશેની. ભક્તિ આંદોલન શરૂ થયું 12મી થી 17મી સદી સુધીમાં, અને એમાં નરસિંહ મહેતાનું પ્રદાન, મીરાબાઈનું પ્રદાન અને સંત કબીર, એને પણ આપણે કેમ ભૂલી શકીએ. તેમણે સાખી અને પદો દ્વારા ઈશ્વરની સાદગી સમજાવી અને કુરિવાજો પર પણ પ્રહાર કર્યો. સુરદાસ અને તુલસીદાસ, જેમણે પોતાના પદો અને ચોપાઈઓ દ્વારા વ્રજ અને અવધિ ભાષામાં ભક્તિ સંગીતને સમૃદ્ધ કર્યું. પોતાની ભક્તિથી કૃષ્ણના રંગે રંગાઈ જનારા ભક્તો અને ભક્તિના જુદા જુદા સ્વરૂપો વિશેની વાતો કરતાં આપણે ફરી સાંભળીએ એક સુંદર મજાનું કૃષ્ણદાસ.

હમણાં જ આપે સાંભળી રાસ કોકિલા જોશી અને સાથીદારોના કંઠે. દોસ્તો, આપણે વાતો કરી રહ્યા છે ભક્તિ સંગીત વિશેની. ભક્તિ સંગીતના વિવિધ સ્વરૂપો છે. આપણા દેશમાં ભક્તિ સંગીત ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે અલગ અલગ સ્વરૂપોમાં વહેંચાયેલું છે. ભજન અને કીર્તન એ સામાન્ય રીતે સમૂહમાં ગવાય છે. ધૂન એક જ મંત્ર કે નામનું વારંવાર ઉચ્ચારણ થાય છે. સૂફી સંગીત અને કવાલી એ પણ ઈશ્વરને યાદ કરવાનું એક સ્વરૂપ જ છે. જૈન ધર્મની અંદર પણ નવકાર મંત્રનું ઉચ્ચારણ પ્રભુ સ્મરણ કરવા માટે અને ભક્તિના રંગે રંગાવા માટે થાય છે. તો ચાલો સાંભળીએ નિશા સોલી અને શૈલેન્દ્રના કંઠે નવકાર મંત્ર.

દોસ્તો, આપણે વાતો કરી રહ્યા છીએ ભક્તિ સંગીત વિશેની. વાતો કરતાં કરતાં સમય ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. આપણે પહોંચી ગયા છે કાર્યક્રમના અંત સુધી. કાર્યક્રમના અંતે આપણે સાંભળીશું નિશા સોલી અને શૈલેન્દ્રના યુગલકંઠે રંગાઈ જાને રંગમાં, જેને સંગીતબદ્ધ કર્યું છે કીર્તિ ગિરીશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ફાયદા એ પણ ભક્તિ દ્વારા થાય છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ભક્તિ સંગીત સાંભળવાથી મગજમાં ડોપામાઇન અને એન્ડોર્ફિન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. તે માનસિક તણાવ, એન્ઝાયટી અને ગુસ્સાને ઓછો કરે છે. ભક્તિ સંગીતમાં વપરાતા વાદ્યો, મંજીરા, તબલા, મૃદંગ, શંખનો અવાજ આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ભરી દે છે. શબ્દ કહી ન શકે જે વાતો એ સુર કહી જાય છે. જ્યારે હૃદય ભગવાનને પોકારે ત્યારે એ ભજન બની જાય છે. જ્યારે હૃદય ભગવાનને પોકારે ત્યારે એ ભજન બની જાય છે. તો ચાલો અંતે સાંભળીએ ભજન.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, તમે લજામણીના છોડની વિશેષતા જાણો છો? સ્પર્શ કરતા જ બીડાઈ જતી વનસ્પતિ એટલે લજામણીનો છોડ. તો આ છોડ કઈ રીતે માણસ જેવો જ છે, ચાલો તેની માહિતી મેળવીએ. પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબ વિશેષતા જોવા મળે છે. તેમાં લજામણી સૌથી વધુ સંવેદનશીલ છે. ભારત સહિત દક્ષિણ એશિયામાં થતો આ છોડ ટચમી નોટ પ્લાન્ટ તરીકે જાણીતો છે. તેનું બોટાનિકલ નામ મિમ્સા પુડિક છે. લજામણીનો છોડ 1.5 મીટર ઊંચો હોય છે. તેને આમલી જેવા ઝીણા પાન હોય છે. આ પાનનો આપણે સ્પર્શ કરીએ કે તુરંત તે પાન બીડાઈ જાય છે. કોઈ પણ ચીજનો સ્પર્શ તે સહન કરી નથી શકતી. તેના પાનમાં પણ ખાસ પ્રકારના કોષો હોય છે. તેમાં પોટેશિયમ આયરન છૂટું પડે છે અને પાણીનું દબાણ વધતા તે બીડાઈ જાય છે. લજામણીને પીળા ફૂલ આવે છે. આ છોડ વિજ્ઞાનીઓને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થયો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે માણસની અંદર સંવેદનાઓ હોય છે, એ જ પ્રકારે લજામણીના છોડમાં પણ સંવેદનાઓ હોય છે. જે પ્રકારે માનવીને લાગણીઓ હોય છે, એ જ પ્રકારે લજામણીના છોડને પણ લાગણીઓ હોય છે. તો યુવા મિત્રો, જેમ જેમ ઋતુઓમાં પરિવર્તન આવે છે, એમ એમ લજામણીના છોડમાં પણ પરિવર્તન આવે છે. ઉદાહરણ સ્વરૂપે શિયાળો આવે એ સમયે આ છોડને પણ માનવીની જેમ જ ઠંડી લાગે છે. એ સમયે લજામણીના છોડ આપોઆપ થોડા વળી ગયેલા જોવા મળે છે. એ બાદ ઉનાળાના સમયમાં જ્યારે ધોમધખતો તાપ હોય છે, એ સમયે માનવી શક્ય હોય તેટલા ઠંડા પવનને મેળવવાનો પ્રયત્ન કરે છે. તો એ જ પ્રકારે લજામણીના છોડને પણ ઠંડી હવા પસંદ છે. ચોમાસાની ઋતુમાં સ્વાભાવિક છે કે વરસાદ આવતા વૃક્ષો એ વરસાદને રોકવાનું કામ કરે છે. પરંતુ એકમાત્ર લજામણીનો છોડ એવો છે કે ત્યાં વરસાદ પડ્યા બાદ પણ પાણી આપોઆપ સરી જાય છે. જે પ્રકારે માનવ શરીર પર પાણી પડે છે અને તે પાણી શરીરમાંથી સરી જાય છે, એ જ પ્રકારે આ પાણી પણ સરી જાય છે. આમ ઋતુઓ પ્રમાણે લજામણીના છોડમાં પણ પરિવર્તન આવે છે. યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. ચાલો માણીએ ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જિયાનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે રાઘવે. આ ગીતનું લેખન કર્યું છે નીના માથુર અને તનિષ્ક બાગચીએ, તથા આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાઘવ અને તનિષ્ક બાગચીએ. માણીએ આ સુંદર ગીત.

તો યુવા મિત્રો, હવે વાત કરીએ આપણા કાનની. યુવા મિત્રો, આપણા કાનમાં ધ્વનિ કઈ રીતે સંભળાય છે ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આપણી આસપાસ ઘણી પ્રકારના અવાજો થતા રહે છે. પૃથ્વીનું વાતાવરણ જાત જાતના અવાજોથી ભરાયેલું છે. કોઈ દ્રશ્ય આપણે ન નિહાળવું હોય તો આંખ બંધ કરી શકીએ છીએ, જેથી એ દ્રશ્ય આપણને દેખાતું નથી. પરંતુ કોઈ અવાજ, કોઈ ધ્વનિ જ્યારે સાંભળવી ન હોય ત્યારે તમે કાનને બંધ કરી દો, છતાં પણ થોડી તો ધ્વનિ સંભળાય છે. તો તે પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? ચાલો તેની માહિતી મેળવીએ. અવાજ તરંગો દ્વારા વાતાવરણમાં ફેલાય છે. આપણા કાનની બાહ્ય રચના અવાજને કેન્દ્રિત કરીને ગ્રહણ કરે છે. અવાજના મોજા કાનમાં પ્રવેશીને મધ્યકર્ણમાં જાય છે. મધ્યકર્ણ એટલે કાનનો વચ્ચેનો ભાગ, કે જે ગળાની ઉપરના ભાગે મસ્તકની નીચે હોય છે. મધ્યકર્ણના છેડે પાતળી ચામડી જેવો પડદો હોય છે. આ પડદો અવાજના તરંગોથી ધ્રુજે છે, એટલે અવાજ ધ્રુજારીના તરંગો વડે આગળ વધે છે. અવાજના આ તરંગો અંતઃકરણમાં પહોંચે છે. અંતઃકરણમાં ખૂબ જ નાજુક અને નાનકડા ત્રણ હાડકા હોય છે. એરણ, હથોડી અને પેગડા આકારના આ હાડકા અવાજના તરંગોથી ધ્રુજે છે અને તેની સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ અવાજને ઓળખીને મગજ સુધી મોકલે છે. મિત્રો, આ જ કારણ છે કે જ્યારે આપણે કાનને હાથ વડે બંધ કરી દઈએ છીએ છતાં પણ થોડી ધ્વનિ તો આપણને સંભળાય જ છે. યુવા મિત્રો, તમે જોયું હશે કે ઘઉં અને ચોખા વચ્ચે મૂકેલા ફળો વહેલા પાકી જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણ શું છે એ તમને ખબર છે? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આંબા ઉપરથી ઉતારેલી કાચી કેરી તેમજ ફળોને પકવવા માટે અનાજ ભરેલી કોઠીમાં મૂકવાની પદ્ધતિ ખૂબ જ જાણીતી છે. ફળો પકવવામાં ઘણા પરિબળો કામ કરે છે, જેમ કે ગરમી, વાતાવરણ અને હવામાંથી ફળ દ્વારા શોષાતા વાયુઓ તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ફળો પાકે ત્યારે તેમાંથી ઇથાઇલિન વાયુ છૂટો પડે છે. કોઈ પણ બંધ પાત્રમાં કે કાગળની કોથળીમાં પેક કરેલા ફળો આ વાયુ ઝડપથી અને વધુ ને વધુ પ્રમાણમાં છૂટા પડે એટલે ફળો વહેલા પાકે છે. પરંતુ ઘઉં કે ચોખા ભરેલા પાત્રમાં મૂકવાથી આ ક્રિયા વધુ ઝડપથી થાય છે. ઘઉં અને ચોખા સતત કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જાનું પ્રસારણ કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ ઘણા ફળોના ઇથાઇલિનના ઉત્સર્જન પર અસર કરે છે. તેથી કેરી, લીંબુ, ટમેટા જેવા ફળો અનાજની કોઠીમાં ઝડપથી પાકે છે. વળી ઘઉં કરતાં ચોખા

ચોખાની કોઠીમાં વધુ ઝડપથી પાકે છે. યુવા મિત્રો, માનવ શરીરમાં કેટલા પ્રકારના હાડકા હોય છે ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. માનવ શરીરના દરેક અંગ અને અવયવની રચનામાં સલામતી, શક્તિનો ઉપયોગ તેમજ જરૂરિયાતની અદ્ભુત ગણતરી જોવા મળે છે. શરીરને આધારે અને આકાર જાળવી રાખવા માટે શરીરમાં સખત હાડકા હોય છે. બંને હાથમાં 54, બંને પગમાં 53, ખોપરીમાં 28, ચહેરામાં 14, પાંસળીમાં 24 અને કરોડરજ્જુમાં 33 સહિત પુખ્ત માણસના શરીરમાં 206 હાડકા હોય છે. હાડકા લગભગ 40% કેલ્શિયમ, 41% ઓક્સિજન અને 18% ફોસ્ફરસના બનેલા પોલા હોય છે. તેના પોલાણમાં બોન મેરો હોય છે જ્યાં લોહીના કણો બને છે. માણસના શરીરમાં રહેલા અસ્થિમજ્જા અર્થાત હાડકા એ માત્ર આધાર નથી, પરંતુ માણસને હાલવા, ચાલવા તેમજ વજન ઊંચકવા જેવી તમામ ક્રિયાઓમાં ઉપયોગી બને છે. શરીરના હાડકા 230 સાંધાઓ વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સાંધાઓ પણ જરૂરિયાત પ્રમાણે વળી શકે છે. હાથની કૂણી અને પગના તથા ઘૂંટણના સાંધાઓ એક તરફ વળી શકે તેવા મિજાગરા ધરાવે છે. ખભાના હાડકા દસ્તો અને ખાંડણી જેવા આકારના હોય છે જે ચારેય તરફ ઘૂમી શકે છે. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો સાંભળીએ ફિલ્મ સત્તે પે સત્તાનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમાર, ભૂપિન્દર સિંહ તથા આર ડી બર્મને, અને આ ગીતનું લેખન કર્યું છે ગુલશન બાવરાએ, અને આ ગીતને કમ્પોઝ કર્યું છે આર ડી બર્મને. તો ચાલો સાંભળીએ આ સુંદર ગીત.

ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, તમે નિહાળ્યું હશે કે ઓલિમ્પિકમાં યોજાતી ઊંચી કૂદની રમતમાં રમતવીરો જમ્પિંગ માટે વાંસનો ઉપયોગ કરે છે. આ વાંસનું મહત્વ ઊંચી કૂદની રમતમાં કેવું અને કેટલું છે, ચાલો તેની માહિતી મેળવીએ. ઊંચા કૂદની સ્પર્ધામાં રમતવીર સ્થિતિસ્થાપક વાંસનો ટેકો લઈને વધુ ઊંચાઈએ પહોંચી શકે છે. આ રમતને પોલ વોલ્ટ કે પોલ જમ્પિંગ પણ કહે છે. આ રમતને ઓલિમ્પિકમાં પણ સ્થાન મળેલું છે. ઊંચો કૂદકો મારતા પહેલા રમતવીર વાંસ હાથમાં લઈને થોડું દોડે છે. અહીં સમજવું જરૂરી છે કે ગતિની ઉર્જા ગુરુત્વાકર્ષણ બળ હવાનું ઘર્ષણ વગેરેથી થોડી ઘટે છે. ગતિની ઉર્જાની દિશા બદલી શકાય છે. ગતિમાન કારને સ્ટેરિંગના વ્હીલની મદદથી ડાબે જમણે વાળી શકાય છે. દોડતો માણસ પણ શરીર ઝુકાવીને ડાબે જમણે દિશા બદલી શકે છે, પરંતુ ઊંચા કૂદકામાં આ ગતિ ઊંચાઈએ પહોંચે તે રીતે બદલાવી પડે. દોડતો રમતવીર વાંસ જમીન પર ટેકવે જેથી બ્રેક લાગે છે અને તે સાથે જ હવામાં ઉચકાય છે. સ્થિતિસ્થાપક વાંસ આ ધક્કાથી થોડા વળે છે અને પાછા મૂળ સ્થિતિમાં આવીને રમતવીરને વધુ ઊંચાઈએ લઈ જવા માટે મદદરૂપ થાય છે. ગતિમાન પદાર્થની ઊર્જાનો નાશ થતો નથી, પરંતુ તે દિશા બદલે છે, માટે તે ઘર્ષણ સામે પ્રત્યાઘાત પણ આપે છે. જોકે આ ક્રિયામાં રમતવીરની કુશળતાનું પણ મહત્વનું પરિબળ રહેલું છે, જેથી તે વાંસનો યોગ્ય ઉપયોગ કરીને તેની યોગ્ય ઊંચાઈ સુધી પહોંચી શકે છે. યુવા મિત્રો, આપણે એ જાણીએ છીએ કે વાદળોમાંથી વરસાદ થાય છે, પરંતુ એક વાદળમાં કેટલું પાણી સમાઈ શકે અને નાના તથા મોટા વાદળ વચ્ચે શું અંતર હોય છે ખબર છે તમને? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. આકાશમાં બંધાયેલા વરાળના વાદળો ઠરીને વરસાદ સ્વરૂપે જમીન પર પડે છે. આકાશમાં નાના મોટા રૂના પોલ જેવા સફેદ તો ક્યારેક કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે. ક્યારેક સમગ્ર આકાશ વાદળથી છવાઈ જાય છે, પરંતુ બધા જ વાદળો વરસાદ લાવે તેવું બનતું નથી. ક્યારેક નવાઈ લાગે કે ધોધમાર વરસાદથી હજારો લીટર પાણી વરસે છે. આટલું બધું પાણી વાદળોમાં કેવી રીતે ભરાતું હશે? વાદળો ફાટે ત્યારે તે એક સાથે હજારો લીટર પાણી જમીન પર ખાબકે છે. વિજ્ઞાનીઓએ વાદળોના કદ માપીને તેમાં કેટલું પાણી હોય તેનો અંદાજ કાઢવા એક ચોક્કસ પ્રકારનું યંત્ર બનાવ્યું છે, જેનું નામ છે ડોપલર રડાર. ડોપલર રડાર વડે આ આગાહી થાય છે. જોકે તેનાથી ચોક્કસ જથ્થો નક્કી કરી શકાય નહીં, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે સામાન્ય રીતે વાદળના કદ કરતાં તેમાં 10 લાખમાં ભાગ જેટલું પાણી હોય છે. આકાશમાં વાદળો લાખો ઘન મીટરના હોય છે. 10 લાખ ઘન મીટરના વાદળમાંથી 1 લાખ ઘન મીટર પાણી વરસે તેવો અંદાજ છે. વાદળો ભલે નાના અને હળવા દેખાય, પરંતુ તેનું કદ લાખો ઘન મીટર હોય છે. યુવા મિત્રો, એક સમય હતો જ્યારે આપણી પાસે કેમેરો ન હતો, પરંતુ આજના સમયમાં લગભગ બધા લોકો પાસે કેમેરો અથવા કેમેરાવાળો મોબાઈલ હોય છે, જેની મદદથી તેઓ ક્યાંય પણ અને ક્યારેય પણ પોતાની યાદગાર ક્ષણો કેમેરામાં કેદ કરી શકે છે. આજના યુગમાં ડિજિટલ કેમેરાનું ચલણ વધ્યું છે. તો ચાલો ડિજિટલ કેમેરાની કાર્યપ્રણાલી વિશે જાણીએ. ડિજિટલ કેમેરા ઇલેક્ટ્રોનિક યુગની લોકપ્રિય શોધ છે. અગાઉ ફોટોગ્રાફિક ફિલ્મવાળા

કેમેરામાં લેન્સ દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઇમેજ લઈ તેને રાસાયણિક પ્રક્રિયા વડે ડેવલપ કરી તસવીરો મેળવાતી હતી. તેમાં તસવીર લેતા દિવસો નીકળી જતા હતા. ડિજિટલ કેમેરા પણ લેન્સ વડે જ તસવીરો કંડારે છે, પરંતુ તુરંત જ તસવીર જોવા મળે છે અને એ પણ રોલ કે ફિલ્મની કડાકૂટ વિના. ડિજિટલ કેમેરાનો લેન્સ સામેના દ્રશ્યની ઇમેજને સેમી કન્ડક્ટરની તકતી પર મોકલે છે. આ તકતીમાં ઝીણા ઝીણા ઇમેજ સેન્સર હોય છે. ઇમેજ સેન્સર બે પ્રકારના હોય છે, CCD એટલે કે ચાર્જ કપલ્ડ ડિવાઇસ, અને બીજા CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર ડિજિટલ કેમેરામાં એ બેમાંથી કોઈ પણ એક પ્રકારના સેન્સરનો ઉપયોગ કરે છે. સેમિકન્ડક્ટરની આ તકતીમાં આ ઝીણા ઝીણા લાખો સેન્સર હારબંધ ગોઠવાયેલા હોય છે. સામેના દ્રશ્યની ઇમેજ આ તકતી ઉપર પડે એટલે દરેક સેન્સર પોતાનું કામ શરૂ કરી દે છે. આ તકતીમાં આડા અને ઊભા એમ કેટલાક સેન્સરની કતાર છે. તેના પરથી કેમેરાની ક્ષમતા નક્કી થાય છે. આપણે તેને રિઝોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. પ્રકાશના કિરણો ફોટોન કણોના બનેલા હોય છે. પ્રકાશની તીવ્રતા મુજબ તેમાં વીજભાર હોય છે. CCD સેન્સર આ વીજભારને ઓળખીને તેના બાઇનરી મૂલ્યને મેમરીમાં સ્ટોર કરે છે. મેમરી કાર્ડની કાર્યપ્રણાલીની વાત કરું તો, જેમ વરસાદ પડતો હોય અને હજારો ડોલ કતારમાં ગોઠવીને મૂકી હોય તેમ કોઈ ડોલ વધુ તો કોઈ ઓછી ભરાય છે, તે જ મુજબ મેમરી કાર્ડમાં પણ ફોટોનું સ્ટોરેજ થાય છે. અને દ્રશ્યની ઇમેજના દરેક તરંગની તીવ્રતા મુજબ દરેક સેન્સર તેમાં ફોટો જમા કરે છે. આ માહિતીના કણોને ફોટો સાઇઝ કહે છે. કેમેરામાં LCD સ્ક્રીન હોય છે. સેન્સરમાંથી પસાર થયેલા ફોટો લાઇટ એનાલોગ કન્વર્ટ અને માઇક્રોપ્રોસેસર દ્વારા ફરી પ્રકાશના કિરણો બની સ્ક્રીન ઉપર દ્રશ્ય સ્વરૂપે દેખાય છે. ડિજિટલ કેમેરા બેટરીના પાવરથી ચાલે છે. ડિજિટલ કેમેરા વડે લીધેલી તસવીરના ફોટોલાઇટ મેમરી કાર્ડ પણ સંગ્રહ કરી શકાય છે. મોબાઈલ ફોનમાં પણ ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરી શકાય છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો સાંભળીએ ફિલ્મ હમ હૈ રાહી પ્યાર કેનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનુ અને અલકા યાજ્ઞિકે. ગીતનું લેખન કર્યું છે સમીરે અને આ ગીતને કમ્પોઝ કર્યું છે જતિન લલિતની જોડીએ. તો ચાલો સાંભળીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
2: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
1: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકિ આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
2: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
1: ડાયલ કીજીએ 8700014242.
2: નંબર એક બાર ફિર નોટ કરે 8700014242.
1: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
2: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય, આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓ તક પહોંચને કા હર વિકલ્પ.
1: और अब तो आप घर दफ्तर या दुकान पर बैठे बैठे कर सकते हैं आकाशवाणी के किसी भी केंद्र के लिए विज्ञापनों की बुकिंग.
2: आकाशवाणी के विभिन्न चैनलों पर विज्ञापन देना सुलभ और सस्ता.
1: बुकिंग है तो संपर्क करें 8700014242 पर.
2: 8700014242.
0: आकाशवाणी नुआ राजकोट केंद्र छे. બરાબર 7 વાગ્યે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. વિજ્ઞાપન બાદ બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમનું પહેલું ગીત આપ સાંભળશો, સ્વર અને સંગીત જગમોહન.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જગમોહનના સ્વરમાં એક ગીત, જેમાં સંગીત પણ જગમોહનનું જ હતું. અને આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હર ઘર

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસને સૂચના આપી. મે મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના 4 ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આ વખતે ગુરુવારે જાહેર રજાના કારણે આજે યોજાયો. મોરબી સિરામિક સંગઠન દ્વારા જીવીટી એટલે કે મજબૂત પ્રકારની ટાઇલ્સના ભાવમાં પ્રતિ ફૂટ 5 રૂપિયાનો વધારો કરાયો. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરના કારણે સિરામિકના ઉત્પાદન ખર્ચમાં 40-50% વધારો થતાં આ ભાવ વધારો કરાયો હોવાનું મોરબી સિરામિક સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું.
1: અમારા દરેક રો મટીરિયલના ભાવમાં વધારો આવવાથી અમારો અત્યારનો જે ભાવ વધારો છે, અમે જીવીટી ટાઇલ્સની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે. વોલ ટાઇલ્સની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે. ફ્લોર ટાઇલ્સની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે. એ 1 જૂનથી લાગુ થશે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય કરવાનું મંદિર
2: આવતીકાલે તારીખ 31/5/2026 રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખીએ સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે 30 મે હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 30 મે 1826 રોજ પ્રકાશિત

0: થયેલા હિન્દી ભાષાના પહેલા સમાચાર પત્ર ઉદંત મારતંડને યાદ કરાય છે. પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા કલકત્તાથી શરૂ કરાયેલા આ સાપ્તાહિક સમાચાર પત્રએ હિન્દી ભાષાને નવી દિશા આપી હતી. આજે હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ થઈ રહી છે, જે સત્ય, અભિવ્યક્તિ અને લોકજાગૃતિની શક્તિનું પ્રતીક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારત્વને ભારતના ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે જણાવ્યું.
1: આને વાળી સાધનોની વાત કરીએ તો ટેબલ સે લેકર ડે સે તક લાઈટ ટુ વાટર ટ્રેન ના પ્રવાહ માં ગુજરાત વિજન ને અસાથ ને સવાલ પર કચરી જેમ કે અમદાવાદ ની લાઈટ ટુ વાટર ટ્રેન ઓર સાથ મે ટમાટર ટ્રેન સ્ટોન ટુ વાટર ટ્રેન ઓર જો વિન્ડ ની સ્પીડ હો તો 50 થી 60 કિલોમીટર પર આવર ઓર સાથ મે જો દસ્તી ની હો તો 70 કિલોમીટર પર આવર કા સકતે.
0: વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરાયા. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું, જ્યારે ગીર સોમનાથમાં આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા જિલ્લા કક્ષાના તમાકુ નિષેધ દિવસની ઉજવણી સૂત્રાપાડા ખાતે કરવામાં આવી. આ અંગે તબીબ ડોક્ટર દિવ્યેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી.
2: આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. યુવાનો માટે ખાસ અમે અહીંયા જીએસએલ ફાઉન્ડેશનના 250 થી 300 લોકો દ્વારા માનવ સાંકળની રચના કરી સંદેશ આપવામાં આવેલ છે કે જેની અંદર તમાકુથી દૂર રહો, કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો અને સ્વસ્થ જીવન જીવો.
0: રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળની યાદી મુજબ નડિયાદમાં રમતગમત અકાદમીમાં તાલીમ લઈ રહેલા રાહુલ જાખરે તાજેતરમાં હોંગકોંગ ચીનમાં 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી. ડેકાથલોનમાં 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 7,185 પોઈન્ટના પ્રદર્શન સાથે તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. હાલમાં તેઓ એશિયન 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અગ્રીમ અને વિશ્વ ક્રમાંકમાં ટોચના 8મા ક્રમાંક પર છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો. આગામી 4 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં દેશના 27 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદાજે 2,000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ એન પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે આ સ્પર્ધા રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત, સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમદાવાદના દેત્રોદ તાલુકામાં 2 સરકારી માધ્યમિક શાળા અને ધોલેરામાં 1 નવી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા શરૂ કરાશે. સત્તાવાર યાદી મુજબ શાળામાં 100% નામાંકન અને 1 પણ બાળક શાળા ન છોડે એટલે કે 0 ડ્રોપઆઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મંજૂરી અપાઈ છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક માતર ભવાની વાવના પુનઃસ્થાપનની કામગીરીનો પ્રારંભ કરાયો. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન સુશ્રી વાઘેલાએ ભારતીય પુરાતત્વ વિભાગને વાવના સંરક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી. ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા આ વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ખર્ચ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને

0: પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર રસ્તાઓ પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ, ખાતર, પાણી, બિયારણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. કિસાન વાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાન વાણી કાર્યક્રમ અંતર્ગત શાકભાજી પાક, ગુવાર તેમજ વેલાવાળા પાકોમાં પરવણમાં માવજત એ વિશે પ્રગતિશીલ ખેડૂત શાંતિબેન રોંગાની ધર્મેષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
2: શ્રોતા મિત્રો, આપણા વિસ્તારની અંદર શાકભાજી પાકોનું ઘણું મહત્ત્વ છે. વેલાવાળા શાકભાજી પાકો પણ એમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ વેલાવાળા શાકભાજી પાકોની અંદર જોઈએ તો ટીંડોળા છે, પરવળ, કારેલા, તુરિયા, ગલકા, દૂધી વગેરે શાકભાજી પાકો મળી રહે છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ધરમપુર તાલુકાના આવધા ગામના આવા જ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત એવા શાંતિબેન કેસરભાઈ રોંઘાને મળીએ અને એમની પાસેથી શાકભાજી પાક ગુવાર તેમજ વેલાવાળા પાકોમાં પરવળમાં માવજત એ વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ શાંતિબેન, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
3: નમસ્તે
2: શાંતિબેન. તમે જે આ પરવળનો પાક કરેલો છે તો કેટલા સમયથી તમે પરવળના પાક કરો?
3: ગુવાર તો અમે હોળી પર જઈ રોપી ને પછી હોળી માસ પર ચાલુ.
2: કેટલા વર્ષથી તમે કરો શાકભાજી પાક?
3: એ તો ઘણું વર્ષથી હતે, 6-7-8 વર્ષ વધારે.
2: તો આ જે પરવળનો તમે પાક કરેલો છે તો આ પરવળ તમે ક્યારે રોપણી એની કરવામાં આવે?
3: જેઠ મહિને જ્યાં વરસાદ પડી જાય પછી રોપી જ દઈએ.
2: અને પછી મંડપ કરીને પછી રોપો કે
3: પેલે રોપવાનું પછી મંડપ કરીને વેલા રોપી દે તે ઉપર ચડવાનું એટલે આટલું આટલું થાય પછી મંડપ કરીએ પછી દોરી બાંધવાનું પછી ચડવાનું પછી રાન કચરું કાઢવાનું બધું જ કામ કે નહીં.
2: તો આ પરવળ તમે જે રોપો તો એમાં તો નર ને નારી બંને પ્રકારના આવતા હોય, તો તમે જ્યારે રોપવાના હોવ તો આમ એક મંડપમાં તમે કેટલા નર રાખવા પડે અને નારી કેટલા રાખવા પડે? નારી અને નર ને બંને ને અલગ અલગ તમે વેલા સાચવી રાખો?
3: તે અલગ જ કરવું પડે. આ તો ને વેલા કાપીને બહાર કાઢી નાખે પછી બધું સાફ કરવાનું, ખોળવાનું, મંડપ ખૂટા આઢક કરવાનું પછી પાછા પાળે ખેંચવાનું ખેડીને પલા મારીને પછી આજુ વેલા રોપવાનું, ખાડો ખોદવાનું, પછી ખાતર નાખવાનું, પછી ઢગલે બનાવવાનું, પછી વરસાદ પડે ત્યારે રોપવાનું. વરસાદ પડે ત્યારે જ મજા આવે ને તો અસર તાપમાન ની મજા આવે, મરી જાય.
2: શાંતિબેન, તો આ જે હમણાં તમે આ પરવળનું વાવેતર છે તો આમ કેટલા જમીન વિસ્તારમાં ખરું?
3: અમારું પેલું ટોંડોળીના અમારું એક જ આ ગુવાર અમારી ને બીજાની.
2: તો આ પરવળ તમે રોપી દીધા તો રોપતી વખતે આમ તમારે કયા ખાતરો એમાં નાખવા પડે?
3: ઢગલી કરીને પછી નાખીને પછી રોપવાનું.
4: તો આ પરવળ જે તમે રોપેલા છે તો આમ કેટલા સમય પછી એનું ઉત્પાદન શરૂ થઈ જાય?
3: એ તો જેવી મહેનત કરે તેવી વહેલું જ મહેનત કરે, ચડી જાય મંડપ પર ને ખાતર પાછું પૂરવો પડે કે

0: ફરતે થી તો જલ્દી થાય, મહેનત વસી રહી તો પછી નહીં થાય, મોડું થાય. દિવાળી પર લાગે, ભાદવરા માં લાગે, સરણ માં બી ચાલુ થઈ જાય, પણ તસી મહેનત કરવું પડે.
1: શાંતિબેન, તો પરવળ ને જે તોડવામાં આવે તો એમાં કેટલા દિવસે એને તોડવામાં આવે?
0: અઠવાડે થાય.
1: તો એનું આમ કેવું ઉત્પાદન મળી રહી આ જે જમીન વિસ્તાર છે એમાં?
0: તો જમીન માં થાય એક તોડ માં આ તો જેવી લાગે તેવું તોડ થાય. 10 મણ થાય, 5 મણ થાય, 1-2 મણ થાય. પેલમ ની પૂરી થઈ જાય તો પછી ઓછું થાય, પેલમ ની આવી જાય તો વધારે થાય. પણ ભાવ નથી ઠીકાનું, વધારે નીકળે તો ભાવ ઓછું રહે.
1: આ પરવળ જે તમે મંડપ કરો તો એમાં જે આ તમે પ્લાસ્ટિક પદ્ધતિ કરીને આ ડ્રીપ ઇરિગેશન થી આ મંડપ કરેલું છે, આ પરવળ રોપેલી છે, તો એમાં આ જે પાણી આપવામાં આવે તો તમે આમ દિવસમાં આપો કે અમુક સમય? દિવસમાં કેટલી વાર આપવું પડે?
0: દિવસમાં આખા દિવસ જાય કરે એટલે કઈ નઈ, ચાલુ જ રહે. આ તો થ્રી ફીસ વાળું એટલે આજે તો લાઈટ હોય ને કાલ હોય નઈ લાઈટ, એટલે મંડપ ને જરાક દબાણ જાય, આખા બધું વાળી જાય કે તાપ બહુ લાગે, એટલે લાઈટ આવે ત્યારે જ પાણી પાવું પડે. આખા દિવસ ને 2-1 વાગે સુધી ચાલુ રહે, સવાર માં 7 વાગે જેવી ચાલુ થઈ જાય, પછી 2-3 વાગે સુધી રહે, પછી પૂરું.
1: મિત્રો, પરવળ ની ખેતી માં પરવળ ના વેલા ની કેળવણી વિશે ની માહિતી મેળવીએ તો પરવળ ના વેલા ને ટેકા ની જરૂર પડે છે, જે માટે લાકડાના થાંભલા અને તારની મદદથી મંડપ તૈયાર કરવો જરૂરી છે. ખામણા દીઠ 2-3 વેલા મંડપ ઉપર ચડાવવામાં આવે છે. મંડપ ઉપર વેલા ખામણાની ચારે બાજુએ એક સરખા ફેલાય એ માટે એક જ દિશામાં આગળ વધતા વેલાની છાટણી કરવામાં આવે છે, જેથી મુખ્ય વેલાની બાજુમાંથી નવા વેલા ફૂટે છે અને એના ઉપર વધુ ફળ બેસે છે. દરેક ખામણે જમીન પાસેથી નવા વેલા ફૂટે છે, જે દર અઠવાડિયે કાપીને દૂર કરવામાં આવે છે. આવા નવા વેલા એટલે કે નવી ફૂટ સમયસર કાપવામાં ન આવે તો પરવળની વૃદ્ધિ અટકે છે અને ઉત્પાદન ઉપર અસર થાય છે. વેલાની છટણી વિશે જાણીએ તો શિયાળામાં ઠંડીના સમયે વેલાઓ સુકાઈ જતા હોય છે અને ખાખરો પડે છે. એના મૂળ સુષુપ્ત અવસ્થામાં રહે છે. ડિસેમ્બર જાન્યુઆરી માસ દરમિયાન પાક આરામની અવસ્થામાં હોય ત્યારે 30-45 સેન્ટીમીટર લંબાઈ રાખીને ઉપરનો સુકાયેલો ભાગ કાપી નાખવો જોઈએ. પરવળની ખેતીની અંદર અન્ય કરવાની માવજતમાં અવારનવારની આંતરખેડ એ પરવળના પાકમાં ખૂબ ફાયદાકારક થાય છે. પરવળ એ બહુવર્ષાયુ પાક હોવાથી જરૂરિયાત પ્રમાણે મહિનામાં 2 વખત નિંદામણ કરવાનું હોય છે. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય એવી રીતે દરેક પિયત પછી ગોળ કરવામાં આવે છે. પાકની શરૂઆતની વૃદ્ધિ વિકાસના તબક્કા દરમિયાન 1.5-2 માસ દરમિયાન 2-3 વખત આંતરખેડ કરવી જોઈએ. આ માટે લાકડાના અથવા સિમેન્ટના કે તાળના થાંભલા 2 લાઈનને એક પ્રમાણે બંને બાજુ આડા કે ઊભા ખેતરમાં 4-5 મીટરના અંતરે 2 છોડ વચ્ચેની જગ્યાએ લગાવવા, તેમજ થાંભલા ઉપર ગેલ્વેનાઇઝ તાર આડા ઊભા લગાવીને જાળી બનાવવી. વેલાની ફૂટ શરૂ થતાં દરેક વેલાઓને આધાર આપીને મંડપ ઉપર ચડાવવામાં આવે છે. મંડપ ઉપર વેલા ચારે બાજુ એક સરખા ફેલાય એના માટે સમયસર વેલાની છટણી કરવી જોઈએ. દરેક ખામણામાં જમીન પાસેથી નવા નીકળતા વેલા દર અઠવાડિયાના અંતરે કાપીને દૂર કરવાથી અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે. મંડપ કરવાથી ખેતી કાર્યોમાં અને વીણી કરવામાં સરળતા રહેતી હોય છે અને અંદાજિત 30-35% જેટલું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તો આ જે તમે ડ્રીપ દ્વારા કરેલું છે, તો પહેલા જે આ ડ્રીપ આપણે નાખવાના હોઈએ તો પહેલા જયારે જમીન ખેડવામાં આવે તો ત્યારે એમાં પાળિયા કરવામાં આવે?
0: આ તો કાઢી નાખવાનું રે બેન, આ કાઢી ને ઢગલી કરવાનું, પછી આ તો ખેડવાનું કે ચાસા કાઢવાનું, પલાવ મારવાનું, એટલે
1: પછી આ પ્લાસ્ટિક તમે
0: પછી પાથરવાનું, પ્લાસ્ટિક પછી ને પછી આ તો લગાવવાનું.
1: તો આ પરવળ જે તમે કરેલું છે તો એમાં જયારે નીંદણ ઉગે તો તે કેટલી વાર નિંદણ કરવું પડે?
0: અઠવાડિયે 15 દિવસ થઈ જાય. હા, કરવું જ પડે, આ તો નીકળે જ કરે કે નહીં, તે નીકળતા જાય, તે પાછું નીકળે જ કરે, પછી શું કરું? તે પૂરું નહીં થાય તો બીજું તૈયાર હોય, એટલે ચાલુ જ રહે કામ. આમાં તો બહુ મહેનત રહે, બચરું જ કાઢવું પડે.
1: શાંતિબેન,
2: આ નિંદણ તમે કરો તો આમ તમે ઘરના જાતે કરો કે તમારે માણસ બોલાવવા પડે?
0: તો બોલાવવા તો પડે, પણ પૈસા નહીં રહે તો જાતે જ કરવું પડે, અમારે જ કરવું પડે. એટલે જેટલું બને તેટલું કરું ને, પછી કઈ નહીં.
1: તો આ પરવળની સાથે તમે ગુવાર પણ કરેલી છે?

0: તો આ ગુવાર તમે કયા સમયગાળામાં રોપેલી છે?
1: આ હોળીને આગળ જવું રે ત્યારે રોપી.
0: તો ગુવારની તો ઘણી જાતો હોય, તો તમે કઈ જાત રોપી?
1: હાઇબ્રિડ જ છે.
0: તો આ ગુવાર તમે રોપો પછી એમાં કયા ખાતર એમાં નાખવા પડે?
1: આમાં મિક્સર નાખવાનું, 4-5 જાર મિક્સર કરીને નાખી દઉં. એક વાર નાખેલું ભાવને એટલે મહેનત કરી, એટલે જેટલી નીકળતી તેટલી તોડીને પૂરી જ કરી નાખવાનું. આમાં તો પલાવ મારવાનું એટલે.
0: શાંતિબેન, તો એમાં જે પાણી આપવામાં આવે તો એમાં ગુવારમાં કેટલા દિવસે આપવું પડે?
1: આમાં તો તોડ થાય પછી આપવું જ પડે. પછી તોડ થઈ જાય પછી આજે તો 4-5 દિવસ થયા તોડી જ નહીં ગુવાર. ભાવના ઠેકાનું ને એટલે કાઢી જ નહીં કરી. આમાં
0: તો આ પરવળ જે તમે રોપેલા છે તો એમાં તમે એક વાર ખાતર નાખી પછી ફરી ક્યારે ખાતર નાખવાનું હોય, કેટલા દિવસ પછી?
1: એક વાર પૂરણ થઈ જાય ગોળણ પછી ફરતે ગોળીને પાસે પૂરી દેવાનું. પાસે તે તો હોય તો 10-15 દિવસ તેટલા ખર્ચો નહીં રહે, તો એક માસમાં 2 વાર લાખો વધારે નહીં.
0: અને ગુવારમાં કેટલા દિવસ?
1: આમાં તો લાખેલું જ નહીં, પહેલી વાર લાખી તેટલું એક જ વાર લાખેલું. આ ગુવારમાં તો નહીં લાખેલું.
0: એમાં પણ આમ તમારે નિંદણ કામ
1: પણ આ તો એક વાર કાઢેલું પછી કાઢ્યું જ નહીં, એટલે બહુ જંગલ થઈ ગયા. ભાવના ને ઠેકાને એટલે મહેનત વસી.
0: તો આમ આ ગુવાર તમે કેટલા દિવસે તોડું?
2: કેટલું ઉત્પાદન તમને મળી રહ્યું ગુવાર?
1: ગુવારમાં તો એમાં ના વધારે, 1-2 મણ નીકળી.
2: એના ભાવ સારા?
1: ડીમ રે 200 રૂપિયા મન એવા, એટલે આમાં દીધું.
0: અને પરવળમાં કેવા ભાવો રે?
1: પરવળમાં તો 1,800-1,700 આવા જાય, પણ હમણાં ને ભાવ મળે, હમણાં 300 પૂરું થઈ ગયા, ભાવ ડીમ થઈ ગયા.
0: શાંતિબેન,
2: આ પરવળ જે ખરા, તો એ પરવળ તમે તોડો તો એને તમારે આપવાના હોય તો વેપારી લેવા માટે આવે કે તમે આપવા માટે?
1: ને લેવા આવે.
2: પરવળ ને તમારે પેકિંગ કરવું પડે?
1: હા, ઝબલામાં ભરે આપવાનું 20 કિલો. એ તો અલગ કાના પાડે, એટલે
3: બે નકરતન
1: તે હિસાબે કાના પાડે પાય થી જાગો જાગો.
0: તો આ પરવળ નો પાક તમે કેટલા સમય સુધી રાખો?
1: હાથ પડે ત્યારે કાપી નાખો,
2: વરસાદ પડે ત્યારે કાપી નાખો.
0: તો તમે પાછા ફરી રોપવાના હો પરવળ, તો ત્યારે તમે કેવા વેલા રાખો રોપવા માટે?
1: તો એક મંડપ જેવું એમ જ રહે, પછી બધું વેલા કાઢી લે. વરસાદ પડે ત્યારે વેલા રોપાઈ જાય પછી કાપી નાખું ને ઢગલા કરી મૂકું વેલું બધું, એટલે ચાલી રહે. ને અમુક બીજે જગ્યાએ રહી ને સારું માંડપ રહી તો તે જેઠ મહિના હો આખું ચાલે, એટલે ત્યાંથી તરી લાવે, લાવીને પછી રોપીએ, એટલે ચાલે. તો એક જ જાતના તો લાગુ ને રહે.
0: તો આજે તમે આ પરવળ ના વેલા જયારે ફરી રોપવાના હો તો આમ તમે એના કેવા પ્રકારના વેલા, જાડા લેવું કે પતલા વેલા રોપવા પડે?
1: પતલા રોપવાનું, પતલા રે રોપવાનું. આ સારું વેલ રહી ને તે રોપવાનું.
0: અને જયારે તમે રોપો આ વેલા તો એને એની જે ગાંઠ આવે તો એની કેટલી ગાંઠ તમે ટુકડાની રાખો?
1: 4 ગાંઠ. 4 રાખવાનું તો બંને બાજુ 2 ઉપર રહેવા દેવાનું
0: ને 2 નીચે.
1: હમ, 2 નીચે.
0: તો જયારે રોપવાનું હોય તો એને કેટલી ઊંડી દાટવી પડે?
1: આટલું આલુક દાટવાનું એટલે તો નીકળી જ આવે.
3: પછી 2 જ રાખવાનું.
1: હમ, 3 ન તો 4 રસ.
0: શાંતિબેન, આપે અમારા મિત્રોને આ શાકભાજી પાક, ગુવાર તેમજ વેલાવાળા પાકોમાં પરવળમાં માવજત એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
4: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાકભાજી પાક, ગુવાર તેમજ વેલાવાળા પાકોમાં પરવળમાં માવજત એ વિશે શાંતિબેન રોંઘાની ધર્મેષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં કારવા ફિલ્મનું ગીત. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ. આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરલમ અને તમિલનાડુમાં આગામી 4 થી 5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરૂષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત દરમિયાન નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવદનસિંહે વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું. આ અગાઉ મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ બિહારના ગયાની મુલાકાત લીધી અને મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી. તેમની સાથે ઘણા કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપ્રમુખ યુ મિન આંગ હિંગની વર્તમાન પદ પર ભારતની આ પહેલી મુલાકાત છે. મુલાકાતી મહાનુભાવ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને દેશોના પણ ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ મંગળવારે વેપાર અને ઉદ્યોગ વાર્તાલાપ અને મુલાકાત માટે મુંબઈ પણ જશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. મંત્રીએ નવી દિલ્હીમાં ખેત બચાવ અભિયાનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરતી વખતે આ વાત જણાવી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને ખેતરો બચાવવા, ખર્ચ સંતુલિત કરવા અને ખેડૂતોને સમયસર અને યોગ્ય માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો. ખેત બચાવો અભિયાન સોમવારથી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે 1600થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને વધુ પડતા ખાતરના ઉપયોગવાળા 100 જિલ્લાઓ માટે કુલ 500 ટીમોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. કર્ણાટકમાં વિધાનસભા પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કોંગ્રેસે ડીકે શિવકુમારને તેમના નવા નેતા તરીકે ચૂંટ્યા છે. ડીકે શિવકુમારના કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરાઈ છે કે ધારાસભ્યોએ તેમને નેતા અને આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. શ્રી શિવકુમારને નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર થયા પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને સત્તાવાર રીતે માહિતી આપી હતી. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગ્રેટર નોઈડાના સુરજપુરમાં લોહમની મુલાકાત લીધી હતી, જે ટકાઉ મહત્વપૂર્ણ ખનીજો અને અદ્યતન સામગ્રીનું ઉત્પાદન કરે છે. શ્રી વૈષ્ણવે આ તકે જણાવ્યું કે લિથિયમ બેટરી અને કાયમી ચુંબક અનેક આધુનિક તકનીકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે તેનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ અને તેની તકનીક સ્થાનિક રીતે વિકસાવવામાં આવવી જોઈએ.
1: में बैटरी बनाने के लिए, परमानेंट मैग्नेट बनाने के लिए, चाहे इलेक्ट्रॉनिक्स का प्रोडक्शन हो, चाहे किसी भी तरह का आज की बड़ी मशीनों में, सब जगह परमानेंट मैग्नेट्स और लिथियम की बैटरीज का उपयोग होता है. इसका प्रोडक्शन भारत में हो और बड़ी बात यह है कि इसकी टेक्नोलॉजी भारत में डेवलप हो, ऐसा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन है. इस विजन के तहत एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से.
0: સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_abad ને ફોલો કરશો.

0: સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી અનિલ શુક્લાએ જણાવ્યું કે આરોપીઓને દિલ્હીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
1: इसमें मुंबई से दो और उससे पहले दो और हम लोगों ने पुणे से और झारखंड से लड़कों को उठाया था. उनकी पूछताछ से पता चला कि मुंबई में और दिल्ली में अटैक के लिए कुछ मुंबई अंडरवर्ल्ड और गैंगस्टर्स का ग्रुप इनको हैंडलर बन के सामान जमा करा रहे हैं और टारगेट्स की रेकी करने के लिए उकसा रहे हैं.
0: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં ચોમાસાના આગમન માટે વાતાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. ચોમાસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અને કન્યાકુમારી પ્રદેશોના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં રહેશે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જૂન સુધી કેરળમ અને લક્ષદ્વીપમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તીવ્ર ગરમીને કારણે દિલ્હીમાં પાણી પુરવઠાની વધતી માંગને કારણે હરિયાણા સરકારે મુનક કેનાલ દ્વારા દિલ્હીને ઓછામાં ઓછું 1000 ક્યુસેક પાણી પુરવઠો જાળવવાની ખાતરી આપી છે. આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસ રિલીઝમાં શેર કરી હતી. સુશ્રી ગુપ્તાએ જણાવ્યું કે સરકાર દિલ્હીમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે 30 મેના રોજ હિન્દીમાં પત્રકારત્વમાં શરૂઆતની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસ ભારતના પ્રથમ હિન્દી અખબાર ઉદંત માર્તંડના યાદ કરવા માટે છે, જે 30 મે 1826ના રોજ કોલકાતાથી શરૂ થયું હતું. આ અખબારની સ્થાપના અને સંપાદન પંડિત જુગલ કિશોર શુક્લા દ્વારા કરવામાં આવ્યું, જેને હિન્દી પત્રકારત્વના પ્રણેતા માનવામાં આવે છે.
2: ઉદંત માર્તંડ સમાચાર પત્ર કે સંપાદક ઓર સંસ્થાપક પંડિત જુગલ કિશોર શુક્લ થે. ઉન્હોને હિન્દુસ્તાનીઓ કે હિત કે હેત જૈસે અમર સંકલ્પ ઓર ભારતીય પત્રકારિતા કી નીવ રખને વાલે ધ્યેય વાક્ય કે સાથ ઉદંત માર્તંડ સમાચાર પત્ર કી કોલકાતા કે બડા બાજાર ઇલાકે સે નીવ રખી. ઉદંત માર્તંડ સે શરૂ હુઆ યે સફર આગે ચલકર સ્વતંત્રતા આંદોલન કા સબસે બડા ઔઝાર બના. સ્વતંત્રતા સંગ્રામ કે દૌરાન હિન્દી સમાચાર પત્રો ઓર પત્રિકાઓ ને જનમાનસ કે ભીતર સ્વાધીનતા કા ભાવ જાગૃત કરને મે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાઈ.
0: બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડીએ સેમીફાઇનલ મેચમાં વિશ્વની નંબર 1 દક્ષિણ કોરિયાની જોડી સિયો સ્યુંગ જે અને કિમ વોન હોને 21-19 21-18થી હરાવી હતી. પુરુષોની ડબલ્સની અન્ય સેમીફાઇનલ મેચમાં મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝલ આલ્ફિયાનની ઇન્ડોનેશિયન જોડી ચીની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે. આ મેચનો વિજેતા ટુર્નામેન્ટના અંતિમ મેચમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની ભારતીય જોડી સામે ટકરાશે. ભારતની મિશ્ર ડબલ્સની જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો સેમીફાઇનલ મેચમાં જાપાનના સયાકા હોબારા અને યુઇચી સિમોગામી સામે 16-21 21-17 13-21થી પરાજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવો અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરળમ અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા અને બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સિંગાપોર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.